નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. આજની સભા રહેશે પ્રાતઃકાળ સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી. બપોરની સભા રહેશે બપોરે 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી. અને સાંજે સભામાં આપણે મળીશું સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM. જય

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, આરજે જ્યોતિની સાથે. દોસ્તો, ઘણીવાર આપણે ભૂતકાળના ભાર અને ભવિષ્યની ચિંતાનો બોજ લઈને ફરતા હોઈએ છીએ અને એમાં જ આપણી મૂલ્યવાન શક્તિ વેડફાઈ જાય છે. એની સામે વર્તમાનમાં જીવવાનો ફાયદો એ છે કે વર્તમાન સ્થિતિ પર આપણી શક્તિ અને કુશળતાને કેન્દ્રિત કરી શકે. આ સંબંધિત એક અનનોન પર્સને ઇન્ટરનેટ પર એક સ્ટોરી મૂકેલી. કલ્પના કરો કે એક બેંક તમને રોજ સવારે 86,400 રૂપિયા જમા આપે છે. દિવસના અંતે વણ વપરાયેલી રકમ બીજા દિવસે જમા મળતી નથી. દિવસના અંતે વપરાયા પછી બાકી રહેતી રકમ રદબાતલ ઠરે છે, એટલે એને માઇનસ કરી દેવામાં આવે છે. હવે તમે શું કરશો? ઓફકોર્સ, બધા જ પૈસા રોજે રોજ ઉપાડી લેશો, ખરું ને? આપણા દરેક પાસે આવી એક બેંક છે અને એનું નામ છે સમય. રોજ સવારે એ 86,400 સેકન્ડ જમા આપે છે અને એમાંથી જે ક્ષણો સાર્થક હેતુ માટે રોકાણ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, એટલી સેકન્ડ ફેલ થઈ જાય છે, મતલબ વેસ્ટ થઈ જાય છે. હવે જે બેલેન્સ વપરાયા વગર રહી ગઈ છે એ પાછળ તો ખેંચાતી નથી. બીજી બાજુ ઘટતી ક્ષણોનો ઓવરડ્રાફ્ટ પણ મળતો નથી. તો દરરોજ તમારા માટે એ એક નવું ખાતું ખોલે છે અને રોજ રાત્રે બાકી વધેલી બેલેન્સને બાળી નાખે છે. જે તે દિવસની જમા રાશિ વાપરવામાં તમે નિષ્ફળ જાઓ તો તમારું જ નુકસાન છે. એમાંથી કશું પાછું તો મળતું નથી અને ના તો પાછું ફરી શકાય છે. આવતીકાલ સામે કોઈ એડવાન્સ ઉપાડ પણ મળતો નથી. ટૂંકમાં તમારે આજની જે બેલેન્સ છે એના ઉપર જ આધાર રાખીને જીવવું પડે છે. એનું રોકાણ જો આપણે એવી રીતે કરીએ કે જેથી સ્વાસ્થ્ય, સંબંધ, સુખ અને સફળતા કેળવાય. ઘડિયાળ તો ચાલી રહી છે, પણ આપણે સાથે મળીને આજની ઘડીને રણિયામણી બનાવીએ. આપનો દિવસ

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM પર જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, આરજે જ્યોતિની સાથે. દોસ્તો, ઘણીવાર આપણે ભૂતકાળના ભાર અને ભવિષ્યની ચિંતાનો બોજ લઈને ફરતા હોઈએ છીએ અને એમાં જ આપણી મૂલ્યવાન શક્તિ વેડફાઈ જાય છે. એની સામે વર્તમાનમાં જીવવાનો ફાયદો એ છે કે વર્તમાન સ્થિતિ પર આપણી શક્તિ અને કુશળતાને કેન્દ્રિત કરી શકીએ. આ સંબંધિત એક અનનોન પર્સને ઇન્ટરનેટ પર એક સ્ટોરી મૂકેલી. કલ્પના કરો કે એક બેંક તમને રોજ સવારે 86,400 રૂપિયા જમા આપે છે. દિવસના અંતે વણ વપરાયેલી રકમ બીજા દિવસે જમા મળતી નથી. દિવસના અંતે વપરાયા પછી બાકી રહેતી રકમ રદબાતલ ઠરે છે, એટલે એને માઇનસ કરી દેવામાં આવે છે. હવે તમે શું કરશો? ઓફકોર્સ, બધા જ પૈસા રોજે રોજ ઉપાડી લેશો, ખરું ને? આપણા દરેક પાસે આવી એક બેંક છે અને એનું નામ છે સમય. રોજ સવારે એ 86,400 સેકન્ડ જમા આપે છે અને એમાંથી જે ક્ષણો સાર્થક હેતુ માટે રોકાણ કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, એટલી સેકન્ડ ફેલ થઈ જાય છે, મતલબ વેસ્ટ થઈ જાય છે. હવે જે બેલેન્સ વપરાયા વગર રહી ગઈ છે એ પાછળ તો ખેંચાતી નથી. બીજી બાજુ ઘટતી ક્ષણોનો ઓવરડ્રાફ્ટ પણ મળતો નથી. તો દરરોજ તમારા માટે એ એક નવું ખાતું ખોલે છે અને રોજ રાત્રે બાકી વધેલી બેલેન્સને બાળી નાખે છે. જે તે દિવસની જમા રાશિ વાપરવામાં તમે નિષ્ફળ જાઓ તો તમારું જ નુકસાન છે. એમાંથી કશું પાછું તો મળતું નથી અને ના તો પાછું ફરી શકાય છે. આવતીકાલ સામે કોઈ એડવાન્સ ઉપાડ પણ મળતો નથી. ટૂંકમાં તમારે આજની જે બેલેન્સ છે એના ઉપર જ આધાર રાખીને જીવવું પડે છે. એનું રોકાણ જો આપણે એવી રીતે કરીએ કે જેથી સ્વાસ્થ્ય, સંબંધ, સુખ અને સફળતા કેળવાય. ઘડિયાળ તો ચાલી રહી છે, પણ આપણે સાથે મળીને આજની ઘડીને રણિયામણી બનાવીએ. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે અને તેમાં પણ સૌથી પવિત્ર અને મહા ઉત્સવ સમો તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી આપણા ઈષ્ટ દેવ કૃષ્ણ કનૈયાનો પ્રાગટ્ય દિવસ. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું શ્રી કૃષ્ણ શરણમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયના નામ સ્મરણ કરી મધ્ય રાત્રિએ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. બીજે દિવસે ગોકુળ ઉત્સવ ઉજવી પ્રભુ શ્રી કૃષ્ણની જન્મકથા સાંભળવાનો મહિમા સર્વે પાપ હરનાર છે. આ કૃષ્ણ કનૈયાની જન્મકથા આ મુજબ છે. મથુરામાં કંસનું રાજ્ય સ્થપાયું ને લોકોમાં હાહાકાર વ્યાપી ગયો. પોતાના જન્મદાતા પિતા ઉગ્રસનને જેલમાં પૂરી કંસ જોર જુલમથી મથુરાની ગાદી પર ચડી બેઠો. પણ લોકમાં ત્રાહી ત્રાહીના પોકાર ઉઠ્યા. પણ ભક્તોને દુઃખ દૂર કરવા વારંવાર અવતાર ધારણ કરવા

આપનાર નારાયણ વિષ્ણુ ભક્તો માટે ફરી એકવાર પૃથ્વી પર આવશે, લીલા કરશે, ભક્તોને રાક્ષસ રાજ કંસના ભયમાંથી મુક્ત કરશે તેવી આશા ઋષિ મુનિઓ ભક્તો અને માતા ધરતીને હતી. બ્રહ્માજીની વિનંતી અને ધરતીની કાકલુદીને સાંભળી સમુદ્રમાં શયન કરનાર લક્ષ્મીપતિએ દિલાસો દીધો, હું અવતાર ધરીશ યદુકુળમાં, ગોકુળ લીલા મારે કરવી છે, વસુદેવ તાત અને દેવકી માતના ઘરે હું જન્મ લઈશ. પ્રભુએ માયાને આજ્ઞા કરી અને પછી તો મથુરામાં મહાકૌતુક શરૂ થયા. ભક્તજનોને દિલાસો મળ્યો, પ્રભુ અવતાર લેશે માં દેવકીની કુખે. વાત એમ બની કે કંસની લાડકી બહેન દેવકીના લગ્ન વસુદેવ સાથે લેવાયા. મથુરામાં ધામધૂમથી ઉજવણી થઈ. કંસ ભાઈ તરીકે અભિમાન કરતો બહેનના લગ્ન સંપન્ન કરી તેની વિદાય આપી રહ્યો હતો. પોતાના અહંકારને ગર્વિત થયેલો કંસ, દેવોને પણ દુઃખ દેનારો કંસ આજે વધારે ઉત્સાહમાં હતો. અને ત્યાં જ આકાશવાણી થઈ. મથુરાના આકાશમાં અલૌકિક વીજળીના ચમકારા થયા. મેં અગમ વાણી સંભળાઈ. કંસ આકુળ બન્યો અને સાંભળી રહ્યો, હે પાપી કંસ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે, તારો કાળ નિશ્ચિત થયો છે. તું આજે જેને રંગે ચંગે વિદાય આપી રહ્યો છે એ તારી બહેન દેવકીનું આઠમું સંતાન તારો વધ કરશે. આ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કંસ ક્રોધથી લાલ પીળો થવા લાગ્યો. મારી બહેનનું આઠમું સંતાન મારો વધ કરશે? આ વાત સાંભળતા તો કંસ ક્રોધમાં આવી રથને લાત મારી વસુદેવને નીચે પછાડી દીધા અને તલવાર ખેંચી દેવકીનો વધ કરવા દેવકી તરફ ખડગ ઉપાડી મારવા જાય ત્યાં વસુદેવ ઉભા થઈ દોડ્યા. કંસના પગ પકડી લીધા અને સમજાવવા લાગ્યા. વસુદેવે કહ્યું, હે કંસ, તને ભય છે કે આકાશવાણી સાચી પડશે તો તે પ્રમાણે અમારા સંતાનથી તારું મૃત્યુ થશે. પણ જો તું આવેશમાં આવી દેવકીનો વધ કરીશ તો તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે અને આપોઆપ જ તું વિનાશના માર્ગે જઈશ. આ જ સમયે નારદજી પણ ત્યાં આવી પહોંચ્યા અને કંસને શાંત થવા કહ્યું. સ્ત્રી હત્યા અને એમાં પણ બહેનની હત્યા, એ તો કાયરનું કામ છે. તારે તો તેના આઠમા સંતાનને મારવું જોઈએ. વસુદેવે પણ કહ્યું કે તમને ભય હોય તો અમને જેલમાં પૂરો, પણ હત્યા કરશો નહીં. આમ કંસ થોડો પીગળ્યો અને તરત જ દેવકી તથા વસુદેવને કારાગૃહમાં પૂર્યા. મથુરાની કાળ કોટડીમાં વસુદેવ અને દેવકી હવે પોતાના આઠમા સંતાનની રાહ જોવા લાગ્યા. પણ કંસ તો ક્રૂર અને ઘાતકી હતો. થોડા સમય બાદ દેવકીનો પ્રથમ ગર્ભ રહ્યો અને 9 માસ બાદ તેને પ્રથમ સંતાનનો જન્મ થયો. પણ વિપરીત બુદ્ધિ કંસ તો ડરનો મારે ઊંઘ હરામ કરી ચૂક્યો હતો. તારા તેને રાત દિવસ દેવકીના સંતાનના સ્વરૂપે અવતરનાર બાળકમાં પોતાનો કાળ દેખાતો હતો. દેવકીના સંતાનનું નામ સાંભળતા તે દોડ્યો. કારાગૃહમાં જઈ દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લઈ દિવાલ સાથે પટકી મોતને ઘાટ ઉતાર્યું. વસુદેવ કલ્પાંત કરી સમજાવવા લાગ્યા કે તારો વૈરી તો અમારું આઠમું સંતાન હશે તો પછી બીજા બાળકોને મારવાથી શું? પણ જેના માથે કાળ ભમતો હોય શું સમજે, શું માને? કંસને મન તો બધા બાળકો તેના કાળ. આમ કાળ ચક્ર ફરતું ગયું અને દેવકી વસુદેવના એક પછી એક એમ 7 સંતાનોની કંસ હત્યા કરી ચૂક્યો. હવે સમય વધારે કઠિન બન્યો બંને માટે. દેવકી અને વસુદેવને 8મા સંતાનને પણ કંસ મારી નાખશે એનો ભય અને કંસને પણ પોતાના કાળના જન્મનો ભય. પણ ત્રણેય લોકને એક દિલાસો હતો, દેવકીનું 8મું સંતાન એ વિષ્ણુનો અવતાર હશે. ભગવાન વિષ્ણુ પોતે બાળ લીલા કરવા મનુષ્ય રૂપ ધારણ કરશે અને કંસનો વધ કરશે. પણ કુતૂહલ એ વાતનું હતું કે આ બધું બનશે કેવી રીતે? બાળક જન્મતા જ શું કંસ બાળકનો વધ કરશે કે કોઈ ચમત્કાર થશે? ધરતી માતા ધીરજ ધરી આવનાર સમયની રાહ જોતી હતી. સમય પસાર થયો, ખૂબ એંધાણ મળ્યા. માં દેવકીના ગર્ભમાં 8મું સંતાન સ્થાપિત થયું. ગર્ભ ધારણ કરતા જ દેવકી પ્રસન્ન રહેવા લાગી. વસુદેવ જેલની કાલ કોટડીમાં પણ દેવકીની ઈચ્છા છાના છપના પૂરી કરવા લાગ્યા. પ્રસન્ન દંપતી આવનાર સમયના ભય અને તેનાથી મુક્તિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા.

અને કંસ પણ ડરનો માર્યો ભયભીત થઈ, પણ અહંકારથી ડર છુપાવતો ક્રોધિત થઈ ફરવા લાગ્યો. અને શ્રાવણ માસનો પ્રારંભ થયો. દેવકી પ્રસન્ન ચિત્તે ગર્ભમાંના બાળકનું ધ્યાન રાખતી. અજવાળ્યું પૂરું થયું. કૃષ્ણ પક્ષના 7 દિવસ પસાર થયા. શ્રાવણ માસ ચારે તરફ મનને પ્રફુલ્લિત કરનાર વર્ષા ઋતુ જામી છે. અષ્ટમીના દિવસે દેવકીને એંધાણ થયા. સમય ક્ષણ પળ પસાર થવા લાગી. આજે અભિજીત એવું પ્રભુ વિષ્ણુ નારાયણને પ્રિય નક્ષત્ર હતું. બુધવારનો દિવસ હતો. જાણે ઈશ્વરના અવતારના વધામણા કરવા વર્ષારાણી ઉત્સાહિત હતી. મંદ મંદ મલ્યાનીલ વાતો હતો. યમુના બે કાંઠે ગાંડી તૂર વહેતી હતી. બારે મેઘ ગર્જના કરી કંસને ડરાવી રહ્યા હતા. મધ્ય રાત્રિનો સમય થયો. વર્ષોથી પહેરો દેતા ચોકીદાર સૈનિકો વસુદેવ ભાગવાના નથી જ એવા વિશ્વાસ સાથે શાંત ઉભા હતા. પણ ત્યાં તો તેમની આંખો ઘેરાવા લાગી. જાણે બધા મૂર્છિત બન્યા હોય તેમ નિંદ્રાધીન થયા. ચારે તરફ શુભ શુકનના અંધાણ થયા. મથુરાની કાળ કોટડીમાં પારિજાતના પુષ્પની સુગંધ ફેલાવા લાગી. દેવકીને પ્રસવની પીડા અને બાળકના જન્મના સમયના એંધાણ થયા. વસુદેવનું મન હવે શું, હમણાં બાળક અવતરશે ને રુદન સાંભળી કંસ દોડી આવશે, આ ભયથી ચિંતા હતી. ત્યાં જ એક પ્રકાશપુંજ એક કાળ કોટડીમાં દેવકી અને વસુદેવની સામે પ્રગટ થયો અને આંખ આંજતા તેજ ધીરે ધીરે શાંત થયા. પ્રકાશપુંજમાંથી ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ પ્રગટ થયા. માથે મુગટ, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર શોભિત. પ્રભુના દર્શન કરી માતા દેવકી અને વાસુદેવ બે હાથ જોડી વંદન કરી રહ્યા. દિવ્ય અને પ્રેમાળ વાણીમાં પ્રભુ બોલ્યા, માતા દેવકી, પિતા વસુદેવ, આપના આગળના જન્મના કર્મ અને મેં આપને આપેલા વચન અનુસાર આજે હું આપના પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. વસુદેવ પ્રણામ કરી બોલ્યા, પ્રભુ, અમારા ધન્ય ભાગ કે આપ અમારા પુત્ર તરીકે પધારશો. આ કાળ કોટડીમાં અમે આપનું સ્વાગત પણ શું કરીએ, અને હમણાં જ કંસ આપના બાળ સ્વરૂપનો વધ કરવા આવશે. પ્રભુ મંદ મંદ હાસ્ય સાથે બોલ્યા, એની વ્યવસ્થા પણ છે. અહીંથી થોડે દૂર આપના મિત્ર નંદ યશોદાનું ગામ ગોકુલ છે. આપ મને ત્યાં મૂકી આવશો. ગોકુળ લીલા પૂરી કરી હું આપની પાસે પાછો આવીશ અને રાક્ષસ રાજનો વધ કરીશ. આટલું કહી વિષ્ણુ સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ અંતર્ધ્યાન થયા અને ક્ષણ વારમાં જ દેવકીના ખોળામાં બાળ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. ચારે તરફ જન્મ ઉત્સવમાં દુદુંબી વાગતા હોય તેમ મેઘ ગર્જન થવા લાગ્યું અને આ મેઘ ગર્જનામાં બાળકના રુદનનો અવાજ કોઈના કાન સુધી ન પહોંચ્યો. પણ દેવોએ આકાશમાં વીજળીના ચમકારાઓ કરી પ્રભુના અવતારની ઉજવણી કરી. એકાએક વાતાવરણ શાંત થયું. વસુદેવે આમ તેમ નજર કરી તો એક ટોપલી અને ઘાસ જે ફળફળાટી માટે આવતું તે મળ્યું. ટોપલીમાં ઘાસ બિછાવી દેવકીના ઉપવસ્ત્રમાં બાળ પ્રભુને લપેટી ટોપલી માથે મૂકી ત્યાં જ જાણે ઈશ્વરી આદેશથી લોખંડી દરવાજા ખુલી ગયા. ગીરો નિંદ્રાધીન હતા. કલ્પાંત કરતી દેવકીને આશ્વાસન આપી વસુદેવે ગોકુળ તરફ પ્રયાણ કર્યું. તુમ સાન મથુરા નગરની શેરીઓ વટાવી વસુદેવ યમુનાના કાંઠે પહોંચ્યા. ગોકુળ યમુનાના સામા કિનારે જ હતું, પણ યમુના ગાંડી તોર બની હતી, જાણે પોતાના પ્રભુના ચરણ સ્પર્શ કરવા માંગતી હોય. વસુદેવ મન મક્કમ કરી યમુનાના જળમાં પ્રવેશ કરે છે. ધીરે ધીરે પાણી કેળ સમા થાય છે. ટોપલીમાં રહેલ બાળ પ્રભુ પોતાના ચરણને બહાર કાઢી યમુના જળને સ્પર્શ કરે છે અને ત્યાં જ જાણે યમુનાના પાણી બે ભાગમાં વહેંચાઈ જાય છે. આશ્ચર્ય સાથે વસુદેવ જોઈ રહે છે કે તેમની બંને બાજુ પાણીની દિવાલ બની ગઈ છે અને વચ્ચે ગોકુળનો માર્ગ. ઝડપભેર ચાલતા વસુદેવ યમુના પસાર કરી ગોકુળ પહોંચે છે. ગોકુળ વાસીઓ પણ નિંદ્રાધીન છે. વસુદેવ દેવ આજ્ઞાએ નંદના ઘેર પહોંચે છે. ત્યાં યશોદા અને નંદને પોતાનું બાળક સોંપી યશોદાના કુંખે જન્મેલી પુત્રી રૂપી બાળકને લઈ તારાગારમાં પરત ફરે છે અને બાળકીને દેવકીના ખોળામાં મૂકે છે.

ખોળામાં જતા બાળકીના રુદનનો અવાજ મથુરાની જેલમાં ગુંજી ઉઠે છે. પહેરેગીરો જાગી જાય છે. વાત કંસના કાને પડે છે અને જાણે સાક્ષાત પોતાનો કાળ સામે આવી ગયો હોય તેવા ભયથી કંસ કંપી ઉઠે છે. પણ અહંકારથી ભય ખંખેરી કાળ સામે લડવા ઝડપભેર તલવાર લઈ કારાવાસમાં ધસી આવે છે. વસુદેવ દેવકી રાત્રિની ઘટના ભૂલી ગયા છે. તરતની જન્મેલી બાળકીને બચાવવા દેવકી તેને પોતાની કોખમાં સંતાડે છે. પણ કાળ ભાળી ગયેલો કંસ દેવકીના હાથમાંથી બાળકીને ઝૂંટવી લે છે. વસુદેવ દેવકી આક્રંદ કરે છે. પણ ઘાતકી ક્રૂરની દયા કેવી! કંસ બાળકીને પગથી પકડી પથ્થર પર પટકવા ફેંકે છે. ત્યાં જાણે પંખી હવામાં ઉડી જાય, ધુમાડો ફેલાઈ જાય એમ બાળકી હવામાં ફેલાઈ જાય છે. અટહાસ્ય કરતી તેની દિવ્ય વાણી સંભળાય છે. મૂર્ખ, તું મને શું મારવાનો? તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે. અરે દુષ્ટ, એ તો ક્યારનો ગોકુળ પહોંચી ગયો. એ આવશે અને તારા પ્રાણ હરશે. તારો કાળ જન્મી ચૂક્યો છે. અટહાસ્ય સાથે આ શબ્દો કંસના કાનમાં ગુંજવા લાગ્યા. તે પાગલ જેવો બની આમ તેમ દોડવા લાગ્યો. દિવસો સુધી તેની આવી જ હાલત રહી. આ તરફ ગોકુળમાં સૂર્ય ઉદય થયો. આજનો સૂર્ય ગોકુળના ભાગ્યદેયનો ઉદય કરનાર હતો. નંદને ઘેર યશોદાની કુખે મન હરી લેતા હાસ્યવાળો, સૌના હૃદય પર રાજ કરનાર કુંવરનો જન્મ થયો હતો. નંદ યશોદા પણ રાત્રિની ઘટના ભૂલી ચૂક્યા હતા. યશોદા પોતાના કુંવરને એક ટકી જોઈ રહી હતી. જાણે જન્મોના ઋણાનું બંધ હતા. નંદે બાળકનું નામ કૃષ્ણ રાખ્યું અને કાનોડો આખા ગોકુળનો લાલ બની ગયો. આમ શ્રાવણ વદ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ આપણા લાલાની, કૃષ્ણ કનૈયાની, પાપીઓના સંહારક યોગેશ્વરનો જન્મદિવસ છે. જન્માષ્ટમી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદાના લાલાની, નંદના કુંવરની, વસુદેવના પુત્રની અને દેવકીના કૃષ્ણની જન્મતિથી જ નહીં પણ સમગ્ર વિશ્વના તારણહાર એવા કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ છે. તો બોલો, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12

9562 99 12 6 8 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ

0: 101.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: જ્ઞાનામૃતમ જ્ઞાનામૃતમના આ પ્રસારણમાં આપણે અત્યારે ગુણત્રય વિભાગ યોગ નામના 14મા અધ્યાયની અંદર વિહરણ કરી રહ્યા છે. પ્રકૃતિના ત્રણ ગુણો સત્વગુણ, રજસગુણ અને તમોગુણ, આ ત્રણની વાત ચાલે છે. આ ત્રણ ગુણ એ આપણે જોયું છે તેમ કોઈ ક્વોલિટીઝ નથી, કારણ કે ગુણ માટે હું બીજો શબ્દ વાપરી શકતો નથી એટલે અંગ્રેજી શબ્દ વાપરવો પડ્યો. પણ લાલ છે, પીળું છે, અથવા તો ગળ્યું છે, ખાટું છે, અથવા તો લાંબું છે, ટૂંકું છે, આવા જે ગુણો આપણે કહ્યા છે તે ગુણના અર્થમાં અહીંયા ગુણ નથી. આ ગુણ તો પ્રકૃતિના તત્વોને બનાવનારા છે, એની અંદર રહેલા છે, એનાથી જ બને છે જગત. એટલે કોઈ માણસ કે કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી સાત્વિક હોય, રાજસ હોય કે તામસ હોય, કેવી રીતે તે આપણે અત્યાર સુધી 14મા અધ્યાયની શરૂઆત કરી ત્યાંથી જોઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું કે સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણો પોતાના સિવાયનાને અભિભૂત કરીને પોતે પ્રધાન બની જાય છે. ક્યારેક રજસ પ્રધાન હોય તો સત્વ તમસ બંને ગૌણ હોય, ક્યારેક સત્વ પ્રધાન હોય તો રજસ તમસ ગૌણ હોય, અને ક્યારેક તમસ પ્રધાન હોય તો સત્વ રજસ. એટલે આપણે એમ કહી શકીએ, કહીએ છીએ સામાન્ય ઉપયોગ કરતી વખતે કે કોઈ માણસ એ સાત્વિક માણસ છે, કોઈ માણસ એ રજોગુણી છે, અથવા કોઈ માણસ જરા તામસ છે અથવા તો તમોગુણી છે. એ એના કામ, એનો વ્યવહાર, એ બધું તમસને યોગ્ય હોય. એમ ત્રણેય એકબીજાને અભિભૂત કરતા હોય છે. કેવી રીતે આપણને ખબર પડે, એના લક્ષણ આપણને કેવી રીતે ખબર પડે? તો કે સત્વ પ્રધાન જે હોય છે, છેલ્લે આપણે આ જોયું હતું કે સત્વ પ્રધાન જે હોય છે એ શરીરની અંદર પ્રકાશ ઉત્પન્ન કરનાર છે, એટલે એનામાં જ્ઞાનની પ્રાધાન્યતા હોય, એની અંદર પ્રકાશકતા હોય. તો રજસનું શું છે ત્યાંથી આપણે આજે ચાલુ

વૃદે ભરતર્ષભ, જ્યારે અને જ્યાં રજોગુણ ની વૃદ્ધિ હોય, આપણે જોયું છે કે સત્વ એ રજસ ને અભિભૂત કરીને ઉત્કૃષ્ટ થઈને બેઠું હોય, પ્રધાન થઈને બેઠું હોય, એવી જ રીતે રજસ પ્રધાન થઈને બેઠું હોય, સત્વ તમસ ગૌણ હોય, ત્યાં શું થાય? તેવી વ્યક્તિ, તેવો માણસ, એની અંદર શું આપણને જોવા મળશે? તો કે લોભ પ્રવૃત્તિ આરંભ, એમાં લોભ હોય, એમાં પ્રવૃત્તિ હોય. રજસ નું કામ જ રજસ ચાલે છે, પ્રવૃત્તિ જો જગત ની અંદર આવતી હોય તો એ રજસ ને કારણે આવે છે. રજસ ના હોય તો બધું સ્થિર થઈ જાય, અને તમે સત્વ છે એ હળવું છે એટલે બધું ઉડવા માંડે, કઈ ના થાય. માણસો પ્રવૃત્તિ કરતા હોય છે તો એ રજસ ને કારણે કરતા હોય છે, પણ રજસ પ્રધાન હોય તો એવી પ્રવૃત્તિ કરે છે કે જેમાં જ્ઞાન ગૌણ થઈ ગયું હોય, એટલે લોભ આવે. અને લોભ આવે એટલે એના માટે થઈને પ્રવૃત્તિ કરતો થાય. મારે અમુક રાજ્યને જીતવું છે એવી પેલા રાજાની મનોવૃત્તિ થાય, એટલે એ જીતવા માટેની પ્રવૃત્તિ શરૂ કરે, અને એમાં પછી સત્વનો ઉપયોગ કરે, તમસનો ઉપયોગ. તો પ્રવૃત્તિ

આ પ્રકારનું એ રજોગુણનું લક્ષણ છે. લોભ રજોગુણનું લક્ષણ છે. કર્મણામ સ્પૃહ, કર્મણામ આરંભ, કર્મોનો આરંભ, કર્મનો આરંભ, કર્મનો આરંભ તો સાત્વિકે કરવો પડશે. એને સત્વ પ્રધાન એવા કેટલાક કર્મો કરવા પડશે. કર્મથી મુક્ત નથી માણસ, કારણ કે મેં તમને કહ્યું કે રજોગુણ એનામાં ગૌણ ભાવે પણ રહેલો છે. પણ આ રજોગુણી માણસ જયારે કર્મ કરે છે ત્યારે ફળની અપેક્ષા એ કરે છે. એને કર્મ જો દેખાય છે તો પહેલું એને ફળ દેખાય છે. બહુ સાદી વસ્તુ છે. અમદાવાદ પહોંચવું છે માટે ટ્રેન પકડે છે. સ્વાર્થ માટે કર્મ કરે છે, પોતાને માટે બધું કરતો જાય છે. એ કર્મ, કર્મણામ આરંભ, કર્મોનો આરંભ એ કરે છે. કર્મો કરવાની શરૂઆત કરે છે. પણ કયા કર્મો? સકામ ભાવથી થતા કર્મો. લોભ આવે એટલે કામના આવે, તો કામ ભાવથી, સકામ ભાવથી થતા કર્મોમાં એ પ્રવૃત્ત થઈ જાય છે. અને આમ થાય છે એટલે અશમઃ, એટલે એના શમનો નાશ થાય છે. એની શાંતિ, જીવને આરામ ના હોય, શાંતિ ના હોય. કર્મ કરતો હોય અને છતાં શાંતિ હોય એ સાત્વિક હોય. પણ કર્મ કરે છે અને અશાંતિ છે, કારણ કે પેલું મળશે કે કેમ, પ્રવૃત્તિ જે થાય છે તે નહીં, તેનાથી મળનારું છે તે મળશે કે કેમ એના ઉપર એની નજર છે. એટલા માટે થઈને એ અશમ, એનો શમ નાશ પામ્યો હોય. એને સ્પૃહા હોય, સ્પૃહા ઈચ્છા, લાલસા. તો શું થયું? લોભ પ્રવૃત્તિરારંભ, કર્મણામ શમઃ સ્પૃહા, રજસ્યેતાનિ જાયન્તે વિવૃતે વરતર્ષભ. રજોગુણ જ્યારે વૃદ્ધિંગત થયો હોય, રજોગુણ વધતો હોય, રજોગુણની વૃદ્ધિ હોય, રજોગુણ જ્યારે સત્વ અને તમસને અભિભૂત કરીને પ્રવૃત્તિમાન હોય, ત્યારે માણસમાં આ વસ્તુઓ આવે છે. કર્મોમાં પ્રવૃત્તિ, કેવા કર્મોમાં પ્રવૃત્તિ? સ્પૃહાયુક્ત કર્મોમાં પ્રવૃત્તિ, સકામ કર્મોમાં પ્રવૃત્તિ. ચલપણું, ચંચલપણું એનામાં શરૂ થઈ જાય રજસ પ્રધાનતા છે માટે. તો રજસ પ્રધાનતા હોવાથી આ વસ્તુઓ ઉત્પન્ન થતી વ્યક્તિમાં આપણને દેખાય છે. અને તમોગુણ પ્રધાન હોય તો, સત્વ પ્રધાન હોય તો શું તે આપણે જોયું, રજસ પ્રધાન હોય તો શું તે આપણે જોયું. તમે જોજો આપણી આજુબાજુના માણસો અને આપણે પણ, જો આપણે આપણી જાતને જોવાનો પ્રયત્ન કરીએ તો, કાં તો સાત્વિક હોય, કાં તો રાજસ હોય, ને કાં તો તામસ હોય. આપણે એને ઓળખી શકીએ, બિલકુલ આ જે વસ્તુઓ આપી છે ને એના આધાર ઉપર ઓળખી શકીએ આપણે. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃતે કુરુ નંદન. તમો ગુણની વૃદ્ધિ હોય તો દારૂ પીએ એટલે શું થાય? તમો ગુણી હોય તે દારૂ પીતો હોય, બુદ્ધિ જડ થઈ જાય, એના ઉપર બધા આવરણો આવી જાય. એ એમ કે હું જાણું છું કે આનાથી મને રોગ થશે, પણ શું થાય, છોડાતું નથી. સારા કામની અંદર પ્રવૃત્તિ થતી જ નથી. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. કુશળતાઓ છે બધી હોય, પણ પ્રમાદ, જડતા, પ્રમાદ એ શબ્દ એટલે આળસુ તો હોય માણસ, પણ પ્રમાદ હોય એટલે જડતા હોય, એનામાં ખોટા જ કામ સાંભળે. બોલવા

જાય ત્યારે મીઠું બોલી જ ના શકે, કામ કરવા જાય ત્યારે સારું કામ એનાથી થઈ જ ન શકે, જડતામાં જ રહેતો હોય. એનું નામ છે અપ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ એનામાં છે જ નહીં. સારું કરવું શેને કહેવાય એની એને ખબર જ નથી. એની બુદ્ધિ ઉપર પડળ જામી ગયા છે તમસના. અપ્રકાશ સત્વ છે, એ પ્રકાશ કરતું હોય. સત્વ થોડું પ્રકાશિત થાય એ વખતે સારું ને ખોટું સમજાય, પણ આ માણસ તો તામસ છે, એને બધું તામસ જ સારું લાગે છે. ઊંઘતો રે, પડ્યો રે, જડ થઈને પડ્યો રે, અને કામ કરે તો ખોટા જ કામ કરે. અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવચ. પ્રમાદ ને મોહ ને અપ્રવૃત્તિ, સત્કર્મ ની અંદર પ્રવૃત્તિ એની થાય જ નહીં. જો થાય તો બેડો પાર થઈ જાય, પણ થાય જ નહીં ને. અંદર સત્વ પ્રધાન હોય તો એને ઉકેલીને બહાર લાવી શકાય. આપણે જાણીતી દંતકથા જે છે એ પ્રમાણે વાલ્મીકી જે કર્મ કરતો હતો એ તો તામસ કર્મો કરતો હતો, પણ અંદરથી સત્વ હતું, પ્રકાશિત હતું, એને કોકે જરા ફૂંક મારી અને ખંખેરી નાખ્યું એટલે પેલું સત્વ પ્રકાશિત થયું અને આવડો મોટો રામાયણનો રચનાકાર બની ગયો. ત્રિકાળ જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું. હોય છે તો એ શું કહે છે કે આ ખોટા કામો બધા મોહ મૂઢતા જે આવી ગઈ હોય છે એ મૂઢતા અપ્રકાશ અપ્રવૃત્તિ પ્રમાદ. જ્યારે તમસ ની પ્રધાનતા હોય ત્યારે ઉત્પન્ન થાય છે. એટલે આપણે સત્વની પ્રધાનતા, રજસની પ્રધાનતા અને તમસની પ્રધાનતાને સમજી લેવી જોઈએ અને નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણામાં આમાંથી શેની પ્રધાનતા છે, નથી તો બીજાને પ્રદાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. હકીકતમાં સત્વની પ્રધાનતા હોય તો એ માણસને સુખ પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે ક્રમે ક્રમે, પણ એમાંથી મુક્ત કરવાનો છે આપણા જીવાત્માને એ વાત આખી જુદી છે. કારણ કે સાત્વિક રાજસ અને તામસ પણ આખરે તો કોષ છે, એ આપણે જોયું છે, આખરે તો એ પણ બંધન કરતા જ છે, પણ છતાં કર્મ છે સારા નરસા વગેરે, તો એના સારા નરસા વગેરે પરિણામો પણ આવશે, એની સારી નરસી ગતિ પણ થશે. કેવી ગતિ થશે? યદા સત્વે પ્રવૃદ્ધેતુ, યદા સત્વે પ્રવૃદ્ધે તું, સત્વ જ્યારે પ્રવૃદ્ધ એટલે વર્તમાન હોય, સત્વની વૃદ્ધિ થતી હોય, સત્વ વધારે હોય, સાત્વિકતા હોય માણસની અંદર, તો યદા સત્વે પ્રવૃદ્ધે તું પ્રલયન યાતિ દેહ ભૃત તદોત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. એ વખતે જો પ્રલય પામે, સત્વ વૃદ્ધિંગત હોય અને એ વખતે જો એ પ્રલય પામે, પ્રલય પામવું એટલે કોઈ પણ વસ્તુ મેં તમને કહ્યું તું એમ નાશ થતો નથી, એ પોતાના કારણની અંદર વિલીન થાય છે. એટલે મૃત્યુ થાય ત્યારે નાશ થાય છે એમ તો કેવું જ નહીં. શેનો નાશ થાય? શરીરનો નાશ થાય તો એ તો નાશ નથી થતો, એ તો પંચભૂતમાં ભળે છે. પૃથ્વી પૃથ્વી શરીરમાંની પૃથ્વી તત્વ પૃથ્વી તત્વમાં ભળે છે, જળ તત્વ જળ તત્વમાં ભળે છે, પ્રલય થાય છે. સત્વ વૃદ્ધિંગત હોય અને જો માણસ પ્રલયને પામે, સાવ દેશી ભાષામાં કહેવું તો એવી સ્થિતિમાં જો મૃત્યુ પામે, તો યદા સત્વે પ્રવૃદ્ધે તું, સત્ય પ્રવૃદ્ધ હોય વર્તમાન હોય, અને પ્રલયમ યાતિ દેહ ભૃત, અને પેલો દેહી પ્રલય
ની અવસ્થાને પ્રાપ્ત કરે એટલે

ના પંચભૂત માં એના શરીર ના પંચભૂત ભળી જાય ત્યારે એ શું કરે છે, ક્યાં જાય છે? તો કે તદોત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. આપણા પુરાણો એ લોક કલ્પ્યા છે, ઉત્તમ લોક અને અધમ લોક. પૃથ્વી તો એક મૃત્યુ લોક છે, પણ એનાથી ઉત્તમ લોક સ્વર્ગ પણ એક લોક છે. ઉત્તમ લોક અને અધમ લોક એવા આપણે કલ્પ્યા છે. આ જગતની અંદર ઉત્તમત્વ અને અધમત્વ પ્રાપ્ત થાય છે, એટલે લોકની મારી દ્રષ્ટિએ તો લોકને કોઈ, આપણે પૃથ્વીથી ઉપર જઈએ ચંદ્રલોકમાં ગયા અને ચંદ્રલોકથી ઉપર પણ કોઈ લોક છે એવી કલ્પના કરવાની જરૂર નથી. આપણને અહીંયા જ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? તો કે સત્વ પ્રધાનતા હોય અને જો મૃત્યુને વર્યા તો ઉત્તમ વિદાન લોકાન, જે ઉત્તમ લોક તરીકે ઓળખાય છે, જે દિવ્ય લોક તરીકે ઓળખાય છે, જેને તમે સ્વર્ગ તરીકે માનો કે ઓળખી લો, તો એવા લોકને પ્રતિપદ્યતે પ્રાપ્ત કરે છે. કારણ કે એ અમલાન નિર્મળ નિર્મળ લોકને પ્રાપ્ત કરે છે, જ્યાં બધા આવા નિર્મળ લોકો વસે છે. આપણે એમ કહીએ કે જ્યાં દેવો વસે છે, અમારે લોક શબ્દ વાપરીએ છીએ, એવા અમારા લોકોના દિવ્ય એવા લોકની અંદર એ પહોંચે છે, એને પ્રાપ્ત કરે છે. રજોગુણ પ્રધાન નું શું થશે? રજસી પ્રલયમ ગત્વા. રજોગુણ પ્રધાન હોય, રજોગુણ વૃદ્ધિંગત હોય અને પ્રલયમ ગત્વા, અને એ વખતે એ પોતાના કારણમાં લીન થઈ જાય તો રજસી પ્રલયમ ગત્વા. રજોગુણ પ્રધાન હોય ત્યારે જો પ્રલયને પ્રાપ્ત કરે, એટલે આપણે સાવ લૌકિક ભાષામાં કહીએ તો મૃત્યુ પામે, તો કર્મસંગી શું જાયતે. કર્મસંગી, કર્મની અંદર જે લોકો આસક્ત છે, એવા જે લોકો છે એમની સાથે, એમના વચ્ચે એ જન્મ પામે છે. પેલા કહ્યું તું ને કે ઉત્તમ માણસ સૂચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાય છે. યોગ કરતા કરતા જો મૃત્યુને પામે તો એનું શું થશે, એના કર્મો અટકી જશે? કે આવો પ્રશ્ન પૂછ્યો તો અર્જુનને, અને કૃષ્ણ એ વખતે પણ કહ્યું તું કે સૂચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાય, તે ઉત્તમ લોક થયો કે નહીં થયો? એવું તે કર્મ કરનારા જનો જેમનામાં સત્વ છે, થોડાક તામસી કર્મો કરે છે પણ છે કર્મ કરવાની વૃત્તિ, તો એવા કર્મસંગી શું, કર્મસંગીઓના સંગમાં લોકમાં એનો પ્રાદુર્ભાવ થાય છે. રજસી પ્રલયમ ગત્વા, રજોગુણ પ્રધાન હોય ત્યારે કર્મોની આસક્તિ વાળા જનોની સાથે, જનોની વચ્ચે એનો ઉદ્ભવ થાય છે, પ્રાદુર્ભાવ થાય છે, પ્રગટીકરણ થાય છે. અને જે તામસ હોય, તમોગુણ પ્રધાન હોય, તો મૂઢયોની શું જાયતે, ત્યારે એ મૃત્યુ પામીને મૂઢયોનીઓ, મૂઢ માણસો, જંતુઓ, પશુઓ, હું તો આતંકવાદીઓ કહું, એવી મૂઢ યોનિઓની અંદર એ જન્મ પામે છે. જો તમસ પ્રધાન હોય તો કીટ કૃમિ, રજસ પ્રધાન હોય તો કર્મ યોગી માણસો, કર્મ કરનારા માણસો,
અને સત્વ પ્રદાન હોય તો મૃત્યુ પામીને ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. હવે તમારે નક્કી કરવાનું કે તમારે સત્વ પ્રધાન

રહેવું છે, રજસ પ્રધાન રહેવું છે કે તમસ પ્રધાન થવું છે? થઈ શકે છે, સત્વ પ્રધાન થઈ શકે છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ. સોળમો શ્લોક કહે છે આપણને કે કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. સાત્વિક જીવનનું ફળ સાત્વિક સુખમય જ્ઞાનમય વૈરાગ્યમય. સાત્વિક વ્યક્તિઓમાં આ બધું હોય અને એનું ફળ પણ આવું હોય એટલે સુખ મળે. કેવું સુખ? પેલું ક્ષણિક નહીં, એનાથી વધારે. કારણ કે એનામાં વિરતિ હોય, વૈરાગ્ય હોય, એનામાં જ્ઞાન હોય. તો સાત્વિક સત્વ પ્રધાન જે છે એમણે કર્મણ સુકૃતસ્યાહુ, એ સુકૃત કર્મો કરવાનો છે, શ્રેષ્ઠ કર્મો કરવાનો છે. સુકૃત એટલે સારા, સારી રીતે કરાયેલા. એનું ફળ સાત્વિક છે, નિર્મળ છે. રજસસ્તુ ફલમ દુઃખમ. અને રજસ પ્રધાન માણસ, રજસ કાર્યો કરનાર, રજોગુણ યુક્ત વ્યક્તિ, રજોગુણનું ફળ, રજોગુણ યુક્ત કર્મોનું ફળ. જો સુકૃત વખતે પણ કર્મો તો આપ્યા, પણ સુકૃત કયા, અહીંયા દુષ્કૃત થશે. તો રજોગુણ થી શું ફળ મળશે? તો કે દુઃખમ. દેખાતું સુખ એ દુઃખ જ હોય અંતે તો. સીધે સીધું સુખ દેખાતું હોય પણ અંતે દુઃખ હોય. દુઃખમ અજ્ઞાનમ તમસ ફલમ. અને તમો ગુણનું ફળ જે છે એ અજ્ઞાન છે. આટલું સમજી લો ભાઈ, બહુ સહેલી વાત છે. 17મો શ્લોક આની આ વાત વધારે સ્પષ્ટતાથી કહે છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ

એને વિચારીએ ને, ઊંચી ઊંચી ઊંચી ઊંચી ગતિ થાય, માણસ જેમ જેમ ઉત્કૃષ્ટ થતો જાય તેમ તેમ એની ગતિ ઉર્ધ્વ થતી જાય છે અને નીચી નીચી થતી જાય, તો આપણે એના માટે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ અધોગતિ થાય છે। ઊંચે તરફની ગતિ એટલે મોક્ષ તરફ લઈ જનારી ગતિ, અને અધોગતિ એટલે નીચે તરફ લઈ જનારી ગતિ। ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થાઃ, સત્વ ગુણ ની અંદર રહેલા ઉર્ધ્વમ ગચ્છંતિ, સત્વ ગુણ ની અંદર સ્થિત રહેલા માણસો ની ગતિ ઉર્ધ્વ ગતિ હોય છે। મધ્યે તિષ્ઠંતિ રાજસાહ, રાજસ ની ગતિ ન ઉર્ધ્વ છે ન અધો ગતિ છે, એ વચ્ચે છે હજુ લટકતા।

0: તામસો માટે એક જબરો શબ્દ વાપર્યો અહીંયા, જઘન્ય ગુણ વૃત્તિ. જઘન્ય ગુણની વૃત્તિ ખરાબ, એના માટે જઘન્ય શબ્દ વાપરીએ. આ જે ખરાબ ગુણ છે, નિદ્રા, પ્રમાદ, આળસ, એ વૃત્તિની અંદર રહેલા લોકો અધો ગચ્છંતિ તામસાહ. તામસ લોકોની ગતિ અધો ગતિ હોય છે. ઉર્ધ્વ ગતિ કરવી છે કે અધો ગતિ કરવી છે, એ આપણે આપણી અંદર રહેલા સત્વ પ્રધાનતા કે રજસ પ્રધાનતા કે તમસ પ્રધાનતાને આધારે નિર્ધારિત કરી શકીએ એમ છીએ, એવું અહીંયા સુધી કહેવાયું છે. આગળ પણ આ ગુણની જ વાત આવવાની છે, જે વધારે સારી રીતે સમજવા આપણે પ્રયત્ન કરીશું. અહીંયા આપણે વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

నందగేర ఆనంద బయో జయ కనయ్య లాల్ కి రేడియో పాలంపూర్ 90.4 ఎఫ్ఎం తరఫ్తి అప్సర్వేనే శ్రీకృష్ణ జన్మాష్టమిని ఖూబ్ ఖూబ్ శుభేచ్చావు. આજે વાત છે નાનકડા કાનાની, જેના નાનકડા પગલાથી ગોકુળની ગલીઓ મહેકી ઉઠી હતી, જેના સ્મિતમાં આખું બ્રહ્માંડ સમાયું અને જેની બાંસુરીના સુર સાંભળીને મન આજે પણ ઝૂમી ઉઠે છે. મથુરાની જેલમાં જન્મેલું એ નાનકડું બાળક યશોદાના આંગળે ઉછર્યું માખણની હાંડીઓ ફોડી, ગોપીઓ સાથે મસ્તી કરી અને પોતાની લીલાઓથી સૌના હૃદય જીતી લીધા. જન્માષ્ટમી માત્ર તહેવાર નથી, આ તો આપણા જીવનમાં પ્રેમ, નિર્દોષતા અને વિશ્વાસનો જન્મદિવસ છે. તો ચાલો આજે થોડા સમય માટે આપણી બધી જ ચિંતાઓ ભૂલી અને કાનાની ગોકુળની ગલીઓમાં પહોંચી જઈએ. રેડિયો પાલનપુર 90.4 એફએમ સાથે જોડાયેલા રહો, કારણ કે આજે આખો દિવસ આપણા લાડકા કાનાના નામે છે.

કહો તો, ઘરમાંથી માખણ ગાયબ થાય છે તો સૌથી પહેલા કોનું યાદ આવે છે નામ? હા, આપણા નટખટ નંદલાલનું. કાન્હા માત્ર ભગવાન ન હતા, એ તો ગોકુળના સૌથી મોટા મસ્તીખોર હતા. ક્યારેક માખણ ચોરી લે, ક્યારેક ગોપીઓની મટકી ફોડી દે, અને પકડાઈ જાય તો એવી નિર્દોષ આંખો કરે કે યશોદા મૈયા પોતાનો ગુસ્સો જ ભૂલી જાય. પણ કાન્હાની આ નટખટ લીલાઓ પાછળ એક સુંદર સંદેશ છે. જીવનમાં ખુશ રહેવા માટે ક્યારેય બાળક બનીને હસવું પણ જરૂરી બની જાય છે. આજના વ્યસ્ત જીવનમાં આપણે હસવાનું તો ભૂલી જ ગયા છીએ, તો આજે જન્માષ્ટમીના દિવસે તમારા અંદરના એ નાનકડા કાન્હાને ફરી જગાડો. થોડી મસ્તી કરો, થોડું હસો, પરિવાર સાથે થોડો સમય વિતાવો, જીવનની એ નાની નાની ખુશીઓને ફરીથી માણો. કારણ કે જ્યાં હાસ્ય છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં પ્રેમ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં નિર્દોષતા છે ત્યાં ગોકુળ છે.

ત્યારે એવું વિચારે છે મિત્રો કે બાંસુરીમાં એવું તો શું હશે કે કાના જ્યારે એને વગાડતા ત્યારે ગોપીઓથી લઈ અને ગાયો સુધી સૌ મંત્ર મુગ્ધ થઈ જતા. બાંસુરી પોતાનો અવાજ નથી બતાવતી, પોતાના પણ રાખતી જ નથી. કાનાના હોઠે આવે ત્યારે જ તો એ મધુર બને છે. આપણા જીવન માટે પણ આ એક સુંદર સંદેશ છે. જ્યારે જ્યારે આપણે આપણા હુંને ઓછું કરીએ, અહંકારને દૂર કરીએ અને જીવનને ઈશ્વરના હાથમાં સોંપી દઈએ ત્યારે જીવનમાંથી પણ સંગીત નીકળે છે. કાનાની બાંસુરી આપણને શીખવે છે કે ખાલી થાઓ, સરળ બનો અને પછી જીવન તમને સુંદર ધૂન જેવું લાગવા લાગશે. આજે જન્માષ્ટમીના આ પાવન દિવસે તમારા મનની બધી જ ફરિયાદોને થોડા સમય માટે ભૂલી જાઓ. આંખો બંધ કરો અને કલ્પના કરો કે ગોકુળની શાંત રાતમાં કૃષ્ણની વાંસળી તમને સંભળાઈ રહી છે. કદાચ એ સૂર પણ તમને કહી રહ્યો છે કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું.

કૃષ્ણનું નામ લઈએ અને રાધાનું નામ ન આવે, એવું તો શક્ય જ ન બને. રાધા અને કૃષ્ણનો સંબંધ માત્ર પ્રેમની વાર્તા નથી, એ તો આત્મા અને પરમાત્માના મિલનની વાત છે. રાધાએ ક્યારેય પોતાના કાર્ય પાસે કશું જ નથી માંગ્યું, ન કોઈ અધિકાર, ન કોઈ અપેક્ષા, માત્ર પ્રેમ કર્યો, નિસ્વાર્થ પ્રેમ. આજના સમયમાં આપણે સંબંધોમાં ઘણી બધી અપેક્ષા રાખીએ છીએ, તો એ મારા માટે શું કર્યું, મને શું મળ્યું. પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ આપણને શીખવાડે છે કે સાચો પ્રેમ તો કદી ગણતરી કરતો જ નથી. સાચો પ્રેમ તો બસ આપે છે, સમજે છે અને સામેવાળી વ્યક્તિની ખુશીમાં પોતાની ખુશી શોધે છે. આ જન્માષ્ટમી પર તમારા જીવનમાં રહેલા લોકોને વધુ પ્રેમ કરો, વધુ સમજ આપો અને જો કોઈ ભૂલ થઈ હોય તો નાનકડી માફી પણ આપી જ દેજો, કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ તો કૃષ્ણ છે. આપ સર્વેને અને આપના સમગ્ર પરિવારને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.

કૃષ્ણ એટલે બાંસુરી નહીં પણ જીવન જીવવાની કળા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન મૂંઝાઈ ગયા ત્યારે શ્રી કૃષ્ણએ એમને એક વાત સમજાવી, પોતાનું કર્તવ્ય કરતા રહો, પરિણામની ચિંતા ના કરો. આ સંદેશ આજે એટલો જ મહત્વનો છે. આપણે ઘણીવાર મહેનત કરતા પહેલા એનું પરિણામ વિચારી લઈએ છીએ. મને સફળતા મળશે કે નહીં, લોકો શું કહેશે, મારું કામ થશે કે નહીં, આ વિચારોને આગળ વધતા અટકાવો. કૃષ્ણ કહે છે તમારું કામ ઈમાનદારીથી કરો, બાકીનું સમય અને પરિસ્થિતિ ઉપર છોડી દો. આ તો જન્માષ્ટમી ઉપર કાના પાસે મોટી વસ્તુ ના માંગો, માત્ર એટલી જ પ્રાર્થના કરો કે હે કૃષ્ણ, મને સાચા રસ્તા ઉપર ચાલવાની શક્તિ આપજે, મુશ્કેલીમાં હિંમત આપજે અને સફળતામાં નમ્રતા આપજે. આ જ છે શ્રી કૃષ્ણનો સાચો સંદેશ અને કદાચ જીવનનો સૌથી સુંદર પાઠ. પરથી આપ સર્વેને અને આપના સમગ્ર પરિવારને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ.

જો કૃષ્ણ આજે આપણી વચ્ચે હોત તો કદાચ ગોકુળમાં નહીં પણ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડ કરતા હોત, માખણ ચોરીનો વિડીયો વાયરલ થતો હોત, કાનાએ ફરી મટકી ફોડી એવી રીલ્સ બનતી હોત. પણ મજાકથી દૂર જઈએ તો આજની જન્માષ્ટમી કૃષ્ણને આપણે ફરી જીવંત બનાવી શકીએ. મંદિરમાં દર્શન કરો પણ ઘરે બેઠેલા દાદા દાદી સાથે પણ સમય

વિતાવો. કાનાના ભજનની રીલ બનાવો, પણ કોઈ જરૂરિયાતમંદના ચહેરા ઉપર સ્મિત લાવો. વોટ્સઅપ પર જય શ્રી કૃષ્ણ તો મોકલો, પણ કોઈને દિલથી કેમ છો એમ પૂછો. કારણ કે ભગવાન માત્ર ફોટામાં જ નહીં, પણ આપણા વર્તનમાં પણ શોધવા જોઈએ. આ જન્માષ્ટમી નવી પ્રતિજ્ઞા કરીએ, ઓછો ગુસ્સો વધુ પ્રેમ, ઓછો અહંકાર વધુ નમ્રતા, ઓછી ફરિયાદ વધુ કૃતજ્ઞતા. અને હા, માખણ ચોરવા જવાની જરૂર નથી. આ છે આપણા ઝેન ઝીની ડિજિટલ જન્માષ્ટમી પરંપરા પણ અને નવી પેઢી પણ.

રાતના 12 વાગશે ત્યારે મંદિરની ઘંટડીઓ વાગશે, જ્યારે નંદ ઘેર આનંદ ભયાનો સ્વર ગુંજશે. યાદ રાખજો, કાના માત્ર મંદિરના ગર્ભગૃહમાં નહીં, કાના તો ત્યાં છે જ્યાં માતા પોતાના બાળકને પ્રેમથી ગળે લગાવે છે. કૃષ્ણ તો ત્યાં છે જ્યાં ભાઈ બહેન એકબીજા માટે ઊભા રહે છે. કૃષ્ણ ત્યાં છે જ્યાં કોઈ ભૂખ્યા માણસને ભોજન મળે છે.

ને ત્યાં છે જ્યાં કોઈ દુઃખી વ્યક્તિને આશાનો એક શબ્દ મળે છે. એટલે જન્માષ્ટમી પર કાનાને ઘરમાં આમંત્રણ આપો, દીવો પ્રગટાવીને, ભજન ગાઈને, પણ સૌથી વધુ તમારા હૃદયમાં પ્રેમ પ્રગટાવીને. ચાલો પ્રાર્થના કરીએ. હે નંદલાલ, અમારા જીવનમાંથી અંધકાર દૂર કરજે, અમને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપજે, અમારા હૃદયમાં હંમેશા પ્રેમ, શાંતિ અને કરુણા રાખજે.

તમને ખબર છે કે શાળામાં આપણને નાનપણથી કેમ પ્રાર્થના સંભળાવવામાં આવે છે? કેમ કે એ પ્રાર્થના સાંભળ્યા પછી તમારો આખો શાળાનો સમય બહુ સારી રીતે ગુજરે અને તમે એ તમામ વિષયો શીખો બરાબર જેની તમને જરૂર છે. તો આના માટે રેડિયો પાલનપુર લઈને આવ્યું છે ભક્તિ સંગીત. સવારે 7 થી 9 વાગ્યા સુધી સાંભળો ભક્તિ સંગીત, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: ઘણા સમય પહેલાની વાત છે, ગરમીના મહિના હતા, સૂર્ય દેવતા ધરતી પર આગ વરસાવી રહ્યા હતા, ભયંકર ગરમી પડી રહી હતી. એક કીડી હતી, આટલી બધી ગરમીના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને ઘણી તરસ લાગી હતી. કીડી તેની તરસ મિટાવવા માટે પાણીની શોધ કરવા લાગી. થોડીક વાર અહીંયા ત્યાં તપાસ કરી પછી તે એક નદી કિનારે પહોંચી. સામે જ પાણી હતું, પણ પાણી પીવા માટે તે નદીની અંદર ના જઈ શકે, એટલે તે ત્યાં પડેલા એક નાના પથ્થર ઉપર ચડી ગઈ. પણ એણે જેવું પાણી પીવાનો પ્રયત્ન કર્યો, તે ત્યાંથી લપસીને

0: પાણીમાં પડી ગઈ. અને બચવાની કોશિશો કરતા કરતા બૂમો પાડવા લાગી. તે જ નદીના કિનારે એક ઝાડ હતું જેના ઉપર એક કબૂતર બેઠું હતું. કબૂતરને તેની ઉપર દયા આવી ગઈ અને તે કીડીને બચાવવાના ઉપાયો વિચારવા લાગ્યો. પણ તેને સમજ નહીં પડી રહી હતી કે તે શું કરે. ત્યાં જ તેને એક તરકીબ સૂઝી અને તરત એ ઝાડ પરથી એક પાંદડું તોડીને પોતાના જીવ બચાવતી કીડીની પાસે તેણે ફેંકી દીધું. કીડી તે પાંદડા પાસે પહોંચી અને ધીરેથી તેના પર ચડી ગઈ. થોડી વાર પછી પાંદડું તરતું તરતું કિનારા પર સૂખી જગ્યાએ આવી ગયું અને ત્યાં પહેલાથી જ ઊભેલું કબૂતર કીડીને આવવાની રાહ જોઈ રહ્યું હતું. કીડી પાંદડા પરથી નીચે ઉતરી ગઈ અને કબૂતરની પાસે જઈને બોલી,
1: કબૂતર ભાઈ, આજ તમારા કારણે હું બચી ગઈ. જો ક્યારે મારી જરૂર પડે તો મને અવશ્ય જણાવજો.
2: જા બેન, ભલા તું કેવી રીતે મારી મદદ કરશે.
0: આટલું કહીને કબૂતર ઉડી ગયું. આ ઘટનાના થોડા દિવસ પછી એક શિકારી તે નદી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એને કોઈ શિકાર ન મળ્યું હતું એટલે તે ઉદાસ હતો. ત્યાં જ તેને પેલું કબૂતર દેખાયું અને વિચારવા લાગ્યો, જો આ કબૂતર મળી જાય તો મજા પડી જાય. આટલું વિચારીને તેણે ત્યાં જ જાળ પાથરી દીધી અને એણે ઉપર દાણા પણ નાખી દીધા. પછી થોડી દૂર જઈને એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને આશા કરવા લાગ્યો કે તે કબૂતરને પકડી લેશે. કબૂતરે જેવું નીચે દાણો જોયો તરત તેને ખાવા માટે તે ઉડીને ઝાડ પાસે આવ્યું અને તેમાં ફસાઈ ગયો. કબૂતર તે ઝાડમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેમાંથી નીકળી ના શક્યો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે બેઠેલી કીડી ઉપર પડી અને તેને યાદ આવ્યું કે જરૂરત પડવા પર મદદ કરવાનું કીડીએ વચન આપ્યું હતું. પણ કબૂતર એ વિચારીને નિસહાય થઈ ગયો કે આટલી નાની કીડી શું કરી શકવાની. કીડીને કબૂતર ઉપર દયા આવી ગઈ અને તેને બચાવવાના ઉપાયો શોધવા લાગી. ત્યાં જ શિકારી આવ્યો અને ઝાડમાં ફસાયેલા કબૂતરના પગને કાઢીને ઝાડમાં લપેટીને ત્યાંથી ચાલવા જ જતો હતો. ત્યાં જ કીડીને એક તરકીબ સૂઝી અને કીડીએ જલ્દીથી ચાલીને જઈને શિકારીના પગમાં કડ્ડી ગઈ. શિકારી પીડામાં કણસવા લાગ્યો.
3: આજનો દિવસ જ ખરાબ છે.
0: સખત પીડાને કારણે શિકારીએ તે ઝાડને ત્યાં જ છોડી દીધો. કબૂતરને ઝાડમાંથી નીકળવાનો સમય મળી ગયો અને તે ત્યાંથી ફટાફટ ઉડી ગયું. શિક્ષા: ભલું કરશો તો ભલું થશે.
4: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

આ વાર્તા વિંધ્ય પહાડોમાં રહેતા એક ખેડૂતની છે. એને એક દીકરી હતી જેનું નામ ગંગા હતું. નાનપણથી જ ઘેટા બકરાને ચરાવવા માટે એ બહુ બધી અલગ અલગ જગ્યાએ જતી. એકવાર જ્યારે એના પ્રાણીઓ ઘાસ ચરતા હતા એ જગ્યાએ એને એક વિચિત્ર છોડ દેખાયો. એણે વિચાર્યું કે આ વિચિત્ર છોડને ત્યાં ઉગવા દેવો યોગ્ય નથી, તો એણે એને ઉખાડી લીધું અને થોડી ઊંચાઈ ઉપર જઈને બે પથ્થરોની વચ્ચે રોપી દીધું. રોજ ગંગા બાજુના તળાવમાંથી પાણી ભરીને એ છોડને પીવડાવતી. છોડ ઝડપથી વધવા લાગ્યું અને જલ્દીથી એક વૃક્ષ બની ગયું. એ વૃક્ષનો છાંયડો ખૂબ જ ટાઢક આપતો, જેથી બહુ બધા પક્ષીઓ ને પ્રાણીઓ ત્યાં આશરો લેતા. જ્યારે કોઈ વાર ગરમી બહુ લાગતી, ગંગા પ્રાણીઓને વૃક્ષ નીચે લઈ જતી અને પોતે પણ થોડો આરામ કરી લેતી. એ વિસ્તારના બીજા પ્રાણીઓ પણ એ વૃક્ષ નીચે વિશ્રામ કરવા લાગ્યા. એ વૃક્ષની નજીક એક તળાવ હતું, જે બાજુના એક ગામડાના લોકોનું મુખ્ય જળ સ્ત્રોત હતું. અત્યંત ગરમીમાં પણ એ તળાવનું પાણી કદી સુકાતું નહોતું. ત્યાંના લોકો તળાવની આસપાસ ખોદકામ કરીને તળાવના પાણીને હંમેશા બચાવી રાખતા. પણ એક વર્ષ વરસાદ બિલકુલ ના પડ્યો અને એ તળાવમાં નવું પાણી બિલકુલ ના ભરાયું. ગરમીમાં અસહ્ય તાપમાનને કારણે તળાવ સુકાઈ ગયું. બધા જ વૃક્ષોની સાથે સાથે ઘાસ પણ સુકાઈ ગયું. પ્રાણીઓને ચરવા માટે પણ ઘાસ ના બચ્યું. લોકો પાણી માટે વલખા મારવા લાગ્યા. કેટલાક લોકો બીજી જગ્યાએ જતા રહ્યા. એક દિવસની વાત છે, એક વખત બપોરના સમયે ગંગા એ વૃક્ષ પાસે આવી જેણે એને રોપ્યું હતું અને એ વૃક્ષના સુકાઈ જવાની ચિંતા હતી. પણ એ વૃક્ષ પાસે આવીને એણે જોયું તો એ તો એમ જ હતું. વૃક્ષના પાંદડા એકદમ લીલા અને ચમકદાર હતા. એ વૃક્ષના છાંયડામાં હાલ પણ એ જ ઠંડકનો અહેસાસ

0: કરતો હતો. ગંગા ખૂબ જ તરસી હતી અને વૃક્ષ નીચે સૂઈ ગઈ. એને લાગ્યું કે તરસથી પોતે મરી જશે. એણે એક ટીપું પણ પાણી પીધું નહોતું અને એનું ગળું સુકાઈ રહ્યું હતું. ગંગાએ વિચાર્યું કે જીવન બસ આ વૃક્ષની છાયામાં છે. પાસેનું તળાવ પણ સુકાઈ ગયું હતું. એને વૃક્ષમાં એક મનુષ્ય જેવી આકૃતિ દેખાઈ અને એમાંથી એને એક અવાજ સંભળાયો.
1: ગંગા, તે આટલા વર્ષો મને પાણી આપ્યું, હવે મારો વારો છે કે તારી તરસ છીપાવું. જો તું મારી એક ડાળ ઉખેડી નાખે તો તને પાણી મળી શકે છે. પાણી પીને એ ડાળને એ જ જગ્યાએ રોપી દેજે અને આ રહસ્ય કોઈને કહેતી નહીં.
0: ગંગાને તો વિશ્વાસ જ ન થયો. તેણે આમ તેમ જોયું તો પછી એને એક પથ્થર ઉપર એક ડાળ દેખાઈ જે ધરતીની અંદર જતી રહેલી. એણે તાકાત વાપરીને એ ડાળને ઉપર ખેંચી. તરત જ એ ડાળ જ્યાં ખૂપેલી હતી ત્યાંથી પાણીનો ધોધ ઉપસ્યો. ગંગાએ મન ભરીને પાણી પીધું અને ફરીથી એ ડાળને ત્યાં જ રોપી દીધી. ત્યારબાદ એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. તરસના લીધે એ બેભાન થઈને જમીન પર પટકાયો. ગંગાએ ફરીથી એ ડાળ ખેંચીને એ વૃદ્ધને પાણી પીવડાવવાની કોશિશ કરી.
1: ડાળને બહાર ના કાઢ ગંગા, નહીતર હું મરી જઈશ.
0: એ અવાજ પર કોઈ ધ્યાન આપ્યા વગર ગંગાએ ડાળને ઉખાડી લીધી અને વૃદ્ધ માણસને પાણી પીવડાવ્યું. પાણી પીતા જ તે વૃદ્ધ માણસ એકદમ સાજો થઈ ગયો. ગંગાએ ડાળને પાછી તે જગ્યાએ ન રોપી અને બોલી,
2: દાદા, પત્તાને જઈને કહી દો કે અહીંયા પાણી મળે છે.
0: તરત જ તે વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. ગંગા ત્યાં ઉભા ઉભા પાણીના ધોધને જોતી રહી. એ પાણી ધીરે ધીરે બાજુના તળાવ તરફ વહેવા લાગ્યું.
2: તારી વાત ન માનીને લોકોનો જીવ બચાવવા મેં આવું કર્યું. મને મારી જાતની પરવા નથી. જો ઘણા બધા લોકોનો જીવ બચતો હોય તો તું મને મારી શકે.
0: વાત સાંભળી વૃક્ષ બોલ્યું,
1: હું તો તારી પરીક્ષા કરતો હતો. હું તને કદી મારું ગંગા? તે તો મને પાણી પીવડાવીને જીવન આપ્યું છે. હવે મારો વારો છે. હું આના બદલામાં આ તળાવને પાછું ભરી દઈશ. હવે આ વિસ્તારમાં કદી પાણીની તંગી નહીં સર્જાય.
0: આવું કહીને તે ચહેરો વૃક્ષ પરથી અદ્રશ્ય થઈ ગયો. વૃક્ષમાંથી જે પાણી નીકળ્યું એનાથી આખું તળાવ છલોછલ ભરાઈ ગયું. ત્યારબાદ તે વિસ્તારમાં કોઈ દુષ્કાળ ન પડ્યો અને લોકો ખુશીથી રહેવા લાગ્યા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 96 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ,

0: રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો, પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે

0: હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો બાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ અભેદ મહાઅરણ્યો મે જૂનમાં આટલી કંગાળ અને વસ્ત્રહીન દશાને પામતા હશે તે મેં કલ્પેલું નહીં. જેમ જેમ સૂર્યનો પ્રકોપ વધતો ગયો તેમ તેમ લીલો રંગ બદલાઈને પીળો કે ખાખી થતો ગયો. પાનખરમાં ખરેલા સાગના પાનના ઢોળાઓ પર જાણે રાખ પથરાઈ હોય તેવા ભાસે છે. વસંતમાં ફૂટેલા નવા પાન હજી બાળ કે કિશોર અવસ્થામાં જ છે, તેથી વૃક્ષો હજી નવપલ્લવિત નથી લાગતા. હું જેને સદાકાળ જલભરી ઝરણાઓથી તૃપ્ત રહેતી અનેક વનસ્પતિઓના ભંડાર સમી માનતો, તે કપિલ મુનિની આ ભૂમિ મેની શરૂઆતથી જળ ઝરણ અને ફળ ફૂલો વિહીન દશામાં આવી ગઈ છે. પાણીની શોધમાં ભટકતા પશુઓ છેક નર્મદા તટે જઈને અટકે છે. ક્ષીણ દેહા નર્મદા પણ ખુલ્લા પથરાળ પટમાં શોધવી પડે તેમ જાણે કોઈ નાના ઝરણાની જેમ વહી રહી છે. પથ્થર ઉપર વરસતું સૂર્યાગ્નિ અમને બાળી મૂકે છે. અન્ય ઋતુઓમાં વનોમાં સહેલાઈથી સંતાઈ શકતા પશુઓ અત્યારે એકાદ વૃક્ષ થડ પાછળ રહીને જાતને સંતાડવાનો પ્રયત્ન કરે છે. આશ્રમના ફળિયામાં ઊભા રહીએ તો પણ સામેથી ધાર પર થઈને નર્મદા તટે જતા હરણો, ચિત્તળ, સસલા, નીલ ગાય કે ક્યારેક દીપડાને પણ સ્પષ્ટ દેખી શકાય છે. પક્ષીઓ પણ હવે છુપા રહી નહીં શકતા. ચાંદની રાતે ઢોળા ઉપર સાગ, સરાઈના થડ અને ડાળીઓ જાણે લશ્કરી શિસ્તથી ઉભેલા હોય તેવા લાગે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

ત્રણ દિવસે ડાયરી લખવાની ફુરસદ મળી. ત્રણેય દિવસ મારા માટે નવા નવા અનુભવો લઈને આવ્યા ગયા. એક તો હરિગોખ તરફના દરવાજા પાસેનું સદાકાળ લીલું રહેતું બોરસલીનું વૃક્ષ મારું કાયમી સાથી બન્યું. ત્યાં નિશાળ કરવા માટે સાફ સૂફીનું કામ એક આખો દિવસ ચાલ્યું. આસપાસની જગ્યાએ નાનો સમિયાણો બંધાયો. આશ્રમમાં કામે આવતા આદિવાસીઓ ઉપરાંત બહારથી પણ યુવાનો સ્ત્રીઓ આ કામમાં જોડાવા આવ્યા હતા. બીજે દિવસે તો થડ પર નાનું બોર્ડ પણ લાગી ગયું. મેઘાવન વિતુભંગા ઝુરકો પુરિયા. હા, આ વિદ્યારણ અહીં બોરસલી તળે કરવાનો નિર્ણય આ ચાર જણાનો હતો. આ સ્થળે જ આદિવાસી વિવિધ લક્ષી સહકારી મંડળીની સ્થાપના પણ થઈ. છેક જબલપુરથી સરકારી અધિકારી જાત તપાસ માટે અને સોસાયટીના સભ્યોને મંડળી કેમ ચલાવવી તે સમજાવવા આવેલા. તે દિવસે ગામે ગામથી આવેલા આદિવાસીઓને મેં નવા જ રૂપે જોયા. તેમનો આનંદ, તેમના નૃત્યો, તેમનો ઉલ્લાસ, આ બધું જોઈને મને થતું હતું કે આ પૃથ્વીપટ પર સ્વયં પ્રકૃતિ સિવાય આટલો મુક્ત અને નિર્મળ આનંદ કોઈ અનુભવી શકતું હોય તો તે માત્ર વનવાસીઓ. અતિશય ગરીબી, ભૂખમરું, ભવિષ્ય, અનેક પ્રશ્નોને બધું જ આમ સાહજિક આનંદમાં ઓગાળી નાખવાની શક્તિ આ અરણ્યકો ક્યાંથી મેળવતા હશે તે હું ક્યારે સમજી શકવાનું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

લગતા ગરમીથી ત્રાસીને હું નાવા ગયો. નાહીને બહાર નીકળ્યો અને બહાર સુપ્રિયા કોઈ સાથે વાત કરતી આવતી હોય તેવું લાગ્યું. સુપ્રિયા પોતે મારા ઘરે આવી હોય તેવો પ્રસંગ જ્વલે જ બનતો. હું બહાર આવ્યો તો સુપ્રિયા જુરકો કંઈક વાતો કરતા હતા. તે બંને ઉટલા પાસે આવીને ઊભા. સુપ્રિયાએ કહ્યું, પૂર્યા બે દિવસથી આવી નથી. એકાદ જણ કામ પર ન આવ્યું હોય તો કેન્દ્રમાં કંઈ વાંધો ન આવતો. પૂર્યાની ગેરહાજરીથી સુપ્રિયા ચિંતિત જણાઈ. તેને મને નવાઈ લાગી. તે દિવસે તો હતી, મેં કહ્યું. મંડળી માટે બધા ભેગા થયેલા ત્યારે આખો દિવસ અહીં જ હતી, એ મને ખબર છે. સુપ્રિયાએ કહ્યું, જુરકો કશું બોલ્યા વગર ચાલી ગયો. તે દિવસે તમારી સાથે બીવરી આવી ત્યારે તેને કંઈ વાત કરેલી? સુપ્રિયાએ પૂછ્યું. ના, કેમ, કંઈ મુશ્કેલી? મેં પૂછ્યું. ના, પણ પૂર્યા ન આવી હોય તેવું ભાગ્ય જ બને, અને કારણ વગર તે ન આવે તેવું ન હોય. સુપ્રિયા ઉટલા પર બેસતા બોલી. એમાં જુરકો કંઈક નવી વાત લાવ્યો એટલે ચિંતા થઈ. સુપ્રિયા અટકી ગઈ. પછી વાત બદલતા બોલી, તમારું તાલુકાનું કામ પત્યું? હા, મેં કહ્યું. અને જિંદા સાગબાન જોવા શ્રીગંગાના મુખ સુધી મને કોઈ લઈ જઈ શકે કે કેમ, તે વાત પણ મેં સુપ્રિયાને પૂછી. લઈ જાઓ તો આપણા બીતુબંગા જ લઈ જાય, સુપ્રિયાએ કહ્યું. બીતુની માં 60 સાલી ટોલામાં જતી આવતી એટલે એ લોકો આ બે છોકરાઓને ત્યાં સહેલાઈથી જવા દે છે. હું તેમને પૂછી જોઈશ, મેં કહ્યું. તમે ન પૂછશો, હું વાત કરું પછી જોઈએ, સુપ્રિયાએ મને કહ્યું અને ઊભી થઈને પોતાના ઘર તરફ ચાલી. પૂર્યાની વાત અધૂરી રહી તેનો થોડો અજંપો મને થયો. જુરકો શું વાત લાવ્યો હતો તે સુપ્રિયાને મને કહ્યું નહીં. રાત્રે સૂતા અગાઉ લ્યુસીને પત્ર લખવાની ઈચ્છા હતી, પણ મોડું થયું હતું એથી લખ્યા વગર જ મેં લંબાવી દીધું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આ સવારથી હું સુપ્રિયા સાથે કેન્દ્રમાં કામો માટે રોકાયેલો રહ્યો હતો. સુપ્રિયા આદિવાસીઓના પોતાના વિસ્તારોમાં જ કામ મળી રહે તેવું કંઈક કરવા ઈચ્છતી હતી. અમે સરકારી યોજનાઓની, અન્ય સંસ્થાઓની અને વિદેશોમાં ચાલતા કાર્યક્રમોની શક્ય તેટલી માહિતી એકઠી કરવા, પત્રો લખવામાં અને ફાઇલો બનાવવામાં આખો દિવસ કાઢ્યો. વાતાવરણમાં ઉકળાટ છે, એમાં વળી પંખા બંધ એટલે બંને જણ પરસેવે રેપ છે. સાંજે નિશાળ શરૂ થઈ ગઈ તો વિદ્યાર્થીઓ પણ ઊંચા હતા. પૂર્યા આજ પણ ગેરહાજર હતી, વચ્ચે તો ઘણી નિયમિત આવતી. મેં રામભલીને બોલાવીને પૂછ્યું, તારી બેન કેમ આવી નથી? મરે રે, નહીં આવે તો, કહી તેણે છણકો કર્યો. મેં આગળ કંઈ પૂછવાનું માંડી વાળી. જગત સમસ્તની ચાહતા શીખેલા માનવી પોતાના જ માણસ પ્રત્યે આવો તિરસ્કાર કેમ રાખતા હશે? તે કોયડો હું ક્યારે ઉકેલી શકવાનો નથી. ટેમ્પુડિયો બરાબર ધ્યાનથી લખતો હતો, તેને ભણવાની મજા પડતી હતી. મેં પૂછ્યું, ટેમ્પુડિયા શું લખે છે? ની ચિત્રું હું, તેણે પાટી સંતાડતા શરમાઈને જવાબ આપ્યો. મારા વિદ્યાર્થીઓને લખવું અને ચિતરવું તે અલગ ક્રિયા છે, એ સમજાવતા મને હજી લાંબો સમય લાગશે. અને એક વખત સમજાવ્યા પછી પણ આ બધા ક ચિત્રું હું કે મું કા નામ ચિત્રું હું એમ જ બોલે હે. લખે તો છે જ, લાવ પાટી બતાવ, મેં તેને કહ્યું. તે ડરતો ડરતો આવ્યો. મને પાટી બતાવી તો ગરબડિયા અક્ષરે લાંબુ લાંબુ લખેલું, ભાષા પણ વ્યાકરણના કોઈ ખ્યાલ વગરની, માત્ર છૂટા છૂટા શબ્દો. મારે એને પૂછવું જ પડ્યું કે તેણે શું લખ્યું છે. તેણે શબ્દે શબ્દનો અર્થ સમજાવતા અમને બધાને જે સંભળાવ્યું તેને ગોઠવવા પ્રયાસ કરું તો આવું લખાણ થાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

તમારા કૂતરાનું નામ ટીલિયો છે, તે ખૂબ બહાદુર છે, કોઈથી તે ડરે નહીં. મેં તેનું નામ રાજા પણ પાડ્યું છે. મારું નામ ટેમ્પુડિયો છે, મારી માએ પાડ્યું હશે. ટેમ્પુડિયાના સર્જનને હું બિરદાવું તો પણ હાજર રહેલી જનમેદની તેને સમજી શકે કે કેમ તે પ્રશ્ન હતો. મેં ટેમ્પુડિયાને કહ્યું, બહુ સરસ લખ્યું છે. અને પછી મારા વર્ગને પૂછ્યું, ટેમ્પુડિયાનું નામ કોણે પાડ્યું છે, એની માએ કે એની ફોઈએ? જવાબમાં મજાની વાત જાણવા મળી. ટેમ્પુડિયાનો જન્મ સમયે તેની માતા બીજા આદિવાસીઓ સાથે શહેર ગયેલી. પાછા ફરતા તે બધા એક ટેમ્પામાં બેઠેલા. પ્રવાસમાં જ ટેમ્પામાં છોકરાનો જન્મ થયેલો. આ ત્યાંનું નામ ટેમ્પુડિયો પડી ગયું. અરે વાહ, મેં કહ્યું, તારા નામ પાછળ તો મોટો ઇતિહાસ છે. ટેમ્પુડિયો ખુશ થતો થતો પાછો ભણવા બેઠો. રાત્રે મેં સુપ્રિયા પાસેથી મહાભારત લાવીને વાંચવાનું શરૂ કર્યું. રોજ એકાદ કલાક વાંચીશ તેવું નક્કી કર્યું. બંને ત્યાં સુધી નિયમભંગ ન થાય તે જોઈશ. સવારથી મારે ખેતરોનું કામ જોવા જવું હતું. પછી કાગળના કારખાનામાં થોડું રોકાવું હતું. હું ઘરમાંથી બહાર નીકળીને ખેતરો તરફ જવા વળ્યો. લગભગ બધા જ પોતપોતાના કામમાં આવી ગયા હતા. હું મુખ્ય દરવાજા સામેની પસાર થયો કે મેં લીલાભાઈને દોડતા આવતો જોયો. કામ પર આવતા મોડું થાય તો દોડવું પડે એવી કડક શિસ્ત તો અમારી છે જ નહીં. લીલાભાઈ એટલો ઉતાવળે કેમ આવે છે તે જાણવા હું ઊભો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

થોડી દૂરને અંધારે લીલાભાઈ ચીસો પાડતા હોય તેમ મોટા અવાજે કંઈક બૂમરાટા પાડવા લાગ્યા. વાઘ, દીપડો કે એવું કંઈક આ તરફ આવી ગયું હશે, મેં મનોમન વિચાર્યું. ત્યાં સુધીમાં તો લીલાભાઈ દરવાજામાં આવી ગયો. એક ક્ષણે મારા કાન પર મેં ક્યારે ન સાંભળ્યા હોય એવા શબ્દો પડ્યા, પૂર્યા ડાકીન મહેલી. લીલો આવીને મારી પાસે ફસડાઈ પડ્યો અને ફરી બોલ્યો, ઓ રે માં, પૂર્યા ડાકીન મહેલી. તે શું કહેવા માંગે છે હું સમજી ન શક્યો. કદાચ પુર્યાનું મૃત્યુ પામી હું બાઘો બનીને ઉભો રહ્યો. લીલાએ ફરી જોરથી બધા કામ કરતા માણસોને સંભળાય તેમ એમ ચીસવા આવી. ક્ષણભર સ્તબ્ધતા વ્યાપી ગઈ. વળતી પડે જ ખેતરમાંથી, મધકેન્દ્રમાંથી, કાગળ અને વાંસના કામની જગ્યાથી પોતપોતાનું કામ બળતું મૂકીને બધા જ બહાર આવી ગયા. કોઈની રજા લેવાની પરવા કર્યા વગર બધા દરવાજામાંથી નીકળીને પોતપોતાના ગામ તરફ રવાના થવા માંડ્યા. ઓફિસમાંથી સુપ્રિયા એકદમ દોડી આવી. કેન્દ્રમાં હજુ થોડા યુવાનો હતા. સુપ્રિયાને અહીં ઊભેલી જોઈને તેઓ બહાર જતા જરા ખચકાયા. ઝુરકા, સુપ્રિયાએ ઝુરકાને કહ્યું, જલ્દી જા ભાઈ, ગણેશ શાસ્ત્રીને ખબર કર. ઝુરકો થોડા વિચારમાં પડ્યો. સુપ્રિયાએ સત્તાવાહી સ્વરે કહ્યું, જલ્દી જા, અને પછી સ્વર નરમ બનાવતા બોલી, તું જ જઈ શકશે ભાઈ, તારા વિના આટલી ઝડપ કોઈની નથી.

આટલી ઝડપ શબ્દો સાંભળતા ઝુરકો ચમક્યો અને તેણે નવાઈ ભરી નજરે સુપ્રિયા તરફ જોયું. સુપ્રિયાએ હકારમાં મસ્તક ઝુકાવ્યું અને મલકી, આ રહસ્યમય મૌન વાર્તાલાપ શું થયો હશે? હું સમજો ત્યાર પહેલાં તો ઝુરકાએ હરી ખો તરફ દોટ મૂકી. હું સ્વસ્થ થઈ ગયો. મેં પૂછ્યું, શું થયું છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

સાંભળ્યું નહીં? સુપ્રિયા સહેજ ચીડાઈને બોલી, પછી દુઃખી અવાજે કહ્યું, થયું નથી, થશે. પૂર્યાને ડાકણ બનાવી છે તે હવે કરશે કાળો કેર, મારી નાખશે છોકરીને. આટલી વારમાં તો બીતુ સુપ્રિયાના બૂટ લઈને આવી ગયો. બંને ભાઈઓ તીર કામઠા લઈને તૈયાર ઊભા. ચાલો સુપ્રિયાને સાડીનો છેડો કમરે વીંટ્યો અને મને કહ્યું, હું જાઉં છું. હું પણ આવું જ છું, મેં કહ્યું, અને આશ્રમના કાયમી નિવાસીઓને થોડી સૂચનાઓ આપીને અમે નીકળ્યા. હંમેશની હસતી રમતી ગાતી પૂર્યા અચાનક ડાકણ બની જાય તે મારા માન્યમાં ન આવ્યું. એ પરમ મંગલમયિક વનકન્યાને માથે આવી પડેલા અશુભ ભાવીની અસંકાને મને વ્યગ્ર કરી મૂક્યું. રસ્તામાં સુપ્રિયાએ મને જે સમજાવ્યું તે પરથી હું એટલું જ સમજ્યો કે ડાકણ થઈ જવા સાથે જ પૂર્યાએ આ અરણ્યમાં રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. કાં તો તેણે આ અરણ્ય ત્યાગીને જવું પડે અથવા મૃત્યુ સ્વીકારવું પડે. પૂર્યા ડાકીન ભયલી હો નો નાદ થોડા કલાકોમાં જ આતંક બનીને બીજની પીપરિયા અને તેવરથી લઈને જલુરી અને તિલવરાના વનોમાં દાવા નળની જેમ ફેલાઈ જશે. એ વખતે દરેક ટોળા, દરેક કસ્બા અને દરેક પંથનો આદિવાસી એક જ સ્વરે કહેશે, નીચાઈએ ડાકીની હાપે. આ હરીભરી વનરાજીમાં શીઘ્રગામીની નર્મદાને ખોળી સત્યકામ જાબલની ભૂમિમાં ઉછરેલી પૂર્યા જાય તો પણ ક્યાં? કાકરા ખોના શુદ્ધ પારદર્શક જળ, હરી ખોની લીલી છમ હરિયાળી, સાગ સરાઈના

વનો અને સદા સત્ય નર્મદાના કોતરો સિવાય જેણે કંઈ જોયું જ નથી એવી એ વનબાળા બીજે ક્યાંય જતી રહે તો પણ જીવે સી પહેરે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

આપણે પોલીસને જણાવીએ તો? મેં સુપ્રિયાને પૂછ્યું. આટલો સમય નથી, સુપ્રિયાએ ઉતાવળે ચાલતા જ જવાબ આપ્યો. વળી શહેરના થાણામાં 2-3 પોલીસ માંડ હશે. પછી જરા રહીને ઉમેર્યું, ને મારે પુરિયાને બચાવવા બીજા 5 મરવા નથી દેવાના. આવી પરિસ્થિતિમાં પણ સુપ્રિયા આટલું સ્પષ્ટ વિચારી શકે છે તે મને ગમ્યું. તેની દ્રઢતા વધી જતી હતી. અમે ઝડપથી આગળ ચાલ્યા. વચ્ચે વચ્ચે તીર કાંઠા લઈને નિશ્ચળ ભાવે એક જ દિશામાં ચાલ્યા જતા આદિવાસી પુરુષો અમને મળતા રહ્યા. તેમણે જોતા જ મને સમજાઈ જાય કે આ બધા જો એક જ વિચાર એક જ સ્થળે ભેગા થવાના હોય તો પોલીસ તો શું, ખુદ સુપ્રિયા કે ગણેશ શાસ્ત્રી પણ તેમને થંભાવી શકવાના નથી. ઈશ્વર જેવું કંઈ હોય તો માત્ર તે જ હવે પુરિયાને સહાય કરી શકે, અથવા તેનું સર્જેલું એવું બીજું કોઈ આ સૃષ્ટિ પર હોય તો તે. ધૂળી ટોલાના વનો સુધી પહોંચતા 10:30 થઈ ગયા. પથ્થરો અને ઢોળા ઉપર સતત ચાલ્યા કરવાથી મારા પગ પર છૂલાતા હતા. ઝાડી ઝાંખરાના ઉઝરડા સુપ્રિયાને

અને ગાલ પર નિશાન છોડતા જતા હતા, પણ તે પૂર્ણ સ્વસ્થ હતી. તેના વિખરાયેલા વાળ, વેર વિખેર મુખભાવ અને અસ્તવ્યસ્ત કપડા પાછળ તેનું મન કોઈ અતૂટ વિશ્વાસ ધરાવતું હોય તેમ તે નિશ્ચલ ચાલી જતી હતી. ધોલી ટોલા પહોંચતા પહેલા વચ્ચે પાકી સડક પાર કરીને નાળામાં ઉતરી જવાનું થશે. આ રસ્તો મેં પુરિયા સાથે ફરતા આવતા ઘણી વાર જોયો છે. આજે પણ પુરિયા જાણે ગીત ગાતી નાચતી આગળ જતી મને દેખાય છે. 10-1 મિનિટ અમે રોકાયા. બીતુ બંગાએ ખભેથી નાની પોટલી ઉતારી તેમાંથી ચણા અને ગોળ કાઢ્યા. અમે ખાધું અને પછી બંને ઝરણામાંથી પાણી લઈ આવ્યા. આ વાતને આપણે ચાલુ રાખીશું આવતા એપિસોડમાં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે આંજલની સાથે, ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસીના આ નેક્સ્ટ પાર્ટને સાંભળવા માટે. તમે અમારા દરેક આરજેના શોને પણ સાંભળી શકો છો રેડિયો પાલનપુર પર. અમારી એપ્લિકેશન છે, તેને ડાઉનલોડ કરશો, રેડિયો પાલનપુર જેનું નામ છે. યુટ્યુબ પર અમને સબસ્ક્રાઇબ કરી શકો છો અથવા તો સોશિયલ મીડિયાના દરેક પેજ સાથે અમારી સાથે સંકળાઈ શકો છો, જ્યાંથી તમને અમારા અવનવા શોની અપડેટ મળતી રહેશે. This is Arjanjali. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી

0: પહોંચાડવાનું કામ કરશે રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

અંદર અનુસરતી અને સાસુ સસરાને માતા પિતા માનતી વહુનું માન અને સન્માન ક્યારેક ઓછું પણ ઊણી ઉતર્યું, ક્યારેક ઓછું ઊણું ઉતરતું. એટલે કે ઘરની મુર્ગી દાલ બરાબર આ જે કહાવત છે ને, કારણ કે ગમે તેટલી વિદેશી મીઠાઈઓને એ આપણને સ્વાદમાં સારી ન લાગે તો પણ એને વિદેશી હોવાનું બહુમાન મળી જતું હોય છે.

પોતાના દીકરા પાસે અમેરિકા જવાના છે અને હવે સાચે જ ત્યાંની એ ડોલરની પરિસ્થિતિ તેમને કેવો અહેસાસ કરાવશે એ આપણે સૌએ માણવાનું છે. તો આવો આ વિરામ બાદ વાતને આગળ વધારીશું. સમય થયો છે આ વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને તો અમેરિકા જવું જ હતું, પરંતુ મનોહરલાલે સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા શ્યામ, એક આખું વર્ષ તો હું મારા હર્ષથી દૂર નહીં જ રહી શકું, વળી મારી તબિયત પણ નરમ ગરમ જ રહે છે. જો તેમાં કંઈક વધુ તકલીફ થાય તો તમારા બધાની મુશ્કેલીઓમાં વધારો જ થવાનો. પણ જો તારી માને આવવું હોય તો તેને ઈચ્છા હોય તો સાથે લઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં. આખરે એવું ઠરાવવામાં આવ્યું કે 2-1 માસ પછી નીલાબા અમેરિકા જવા ઉપડશે. તેમનો ઉત્સાહનો તો પાર ન રહ્યો. મને કહે કે અનિતાને ત્યાં શાની અને બીજી કઈ વસ્તુઓની જરૂર છે, એ બધું જ હું મારી સાથે લેતી આવીશ. ખૂબ જ ઉત્સાહમાં તેમણે શ્યામને આ કહી રાખ્યું. પોતાની માતાના અમેરિકાના પ્રવાસનો યોગ્ય પ્રબંધ કરી શ્યામ પાછો અમેરિકા ચાલી ગયો. હવે પાછું ઘરનું વાતાવરણ વધુ અમેરિકા કેન્દ્રી બની ગયું. પહેલાથી જ નીલાબા એ ભૂમિનું આકર્ષણ અનુભવતા તો હતા, હવે તો જાણે તેનું ભૂત જ તેમને વળગ્યું. હાલતા ચાલતા અમેરિકાની પ્રાર્થના કરતા હોય તેવી નીલાબાની અનંત વાતો સાંભળીને મનોહરલાલ તો વાજ આવી ગયા. પાસેના રામકૃષ્ણ મઠમાં ભેગા થતા બહેનોને પણ નીલાબાની અમેરિકાની થનારી બધી જ એમાંની જે પણ યાત્રા વિશેની વાતો છે ને અને માહિતી એ મળી ગઈ. પાડોશીઓને પણ જાણ થઈ જ ગઈ. નીલાબાએ કેમ્પના હનુમાન મંદિરે જઈ પોતાની ડોલર વહુના

કલ્યાણ માટે પ્રાર્થના કરી, વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અભિષેક કર્યો, પછી સુરભીની સાથે બજારે જઈ અનિતા માટે 5,000 કિંમતની લીલી ભારે સાડી પણ ખરીદી લાવ્યા. બહુ શાંતિથી મીનાક્ષી તેમની વર્તણૂકને જોયા કરતી હતી. એમની દમાલ તે પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તો કદી આવી જોઈ જ ન હતી. ન તો હનુમાન મંદિરે સિંદૂર અને તેલ ચડાવાયા કે ન મહાદેવને અભિષેક થયો હતો. નીલાબાએ એટલું જ કહ્યું કે ગિરીશ અપાવે તો એક સાડી તારા માટે લઈ લેજે. અને આ જ તો ડોલર વહુ અને સામાન્ય વહુનો તફાવત હતો. વિરામ બાદ માણેશો આગળની પણ તેમની પોતાની જે લાગણીઓ વરસતી રહી છે એના દ્રશ્યોને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ખૂબ સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા. અથાણા, જાત જાતના મસાલા, ચોખાની સેવ, ચકલી, કચોરી વગેરેનો ઢગલો થયો. આ બધું પણ એટલી મોટી માત્રામાં હતું કે છેવટે તો એમ જ લાગતું હતું કે આમાંથી બહુ ઓછું જ નીલાબાથી લઈ જવાશે. ગિરીશે માને ચીડવી, તે હે બા, શું તમે ત્યાં જઈને ફરસાણની દુકાન ખોલવાના છો? તારા આ દીકરા માટે પણ થોડું મુક્તિ જજે. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. વળી અહીં તો ઘણી દુકાનો પણ છે જ્યાં ધારો ત્યારે આ મળી જાય, પણ અનિતા પાસે એવું કોઈ નથી જે તેને માટે આ બધું બનાવે. આમ કહેતા તેમણે બધી જ વાનગીઓ પેક કરી લીધી. અનિતાની માતાએ પણ તેના માટે ઘણી બધી ભેટો મોકલી. આમ જુઓ, નીલાબાએ પતિને કહ્યું, આ રેશમી સાડી હું અનિતાને માટે ભેટ તરીકે લઈ જાઉં છું. આ ચાર પૈઠણી સાડીઓ પણ પૂરતી થશે, તમે શું ધારો છો? વળી આવનાર બાળક માટે શું લઈ જવું, સાદું સોનું કે પછી સોનાની ચેઇન? હું અહીં એક વર્ષ નહીં હોઉં, મીનાક્ષી ઘરનું ધ્યાન રાખજે. જો કોઈ ત્યાં આવતું હશે તો હું

અને જે કંઈ વધારે જોઈતું હશે તેને માટે તને લખી જણાવીશ. સામાન્ય રીતે સંયમ રાખતા મનહરલાલનો પિત્તો આ વાતે ગયો, જાઓ તમારા દીકરા સાથે એક શું 5 વર્ષ રહો, તમે કંઈ ચંદ્રમા પર જતા નથી? હો, તમારી જેમ હજારો લોકો વિદેશ જતા હોય છે. જે દિવસે તમે અહીંથી જશો ત્યારે જ હું શાંતિથી સૂઈ શકીશ. નીલાબા રડવા લાગ્યા. તમે તો મને ક્યાંય ફરવા લઈ નથી ગયા, એ મારું સદભાગ્ય છે કે મને શ્યામ જેવો દીકરો છે જે છેક અમેરિકા મને લઈ જાય છે. જો મારું કુટુંબ જ મને કેવળ ઈર્ષાથી આવી રીતે ત્રાસ કરે તો હું ક્યાં જાઉં? વાતમાં સત્યતા તો હતી કે બીજાને ઈર્ષા આવે, પણ નીલાબા સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ ઈર્ષા એમના જવાની કે એ નહીં, પણ એમની જે ગેલછા હતી, જે પ્રકારે અહીંથી બધું લઈ જઈને ત્યાં આપવાની, એની પાછળ તેઓ કોઈ બીજાનું ધ્યાન નથી રાખી રહ્યા તે વાતની. માણીએ આગળ વિરામ બાદ કે પછી શું માહોલ સર્જાય છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મનોહરલાલ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા અને મીનાક્ષી બીજા ઓરડામાં સરકી ગઈ. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ નીલાબાઈએ તેની સાથે કેવી અને કેવા પ્રકારની વર્તણૂકને વ્યવહાર રાખ્યા હતા તે એને ફરીથી યાદ આવી ગયા. નામકરણ વિધિમાં હર્ષને 100 રૂપિયાની ભેટ મળી હતી અને અહીં તો નીલાબા હજી જન્મ્યો નહોતો એવા બાળકની વાત માત્રથી ઉત્તેજિત થતા હતા. પીડાકારક સ્થિતિ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJER ના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા.

ડોલર વહુના અંશોને. નીલાબા અમેરિકા જાય તે પહેલા સુરભી તેના પતિની સાથે તેમને મળવા આવી. અનિતા માટે પોચમપલ્લી રેશમી સાડી અને આવનાર બાળક માટે પણ ખૂબ બધા રમકડા તે લઈ આવી હતી. તે રાત્રે સુરભીએ નીલાબાને કહ્યું, બા, મારો પતિ પણ અમેરિકા જવાનું વિચારે છે અને ત્યાં નોકરી કરવા ઈચ્છે છે. ઉત્સાહિત થઈને નીલાબાએ ઉત્તર આપ્યો, અચ્છા, બહુ સરસ. તમે બંને, તું અને સુરેશ ત્યાં આવી પહોંચજો. હું એક વર્ષ તો ત્યાં છું જ ને. બા, એવું સાવ નથી. જો એક પરીક્ષા પાસ કરે તો જ તેમને નોકરી મળી શકે તેમ છે અને તેને માટે એક આખું વર્ષ જાય છે. આવું તને કોણે કહ્યું? નીલાબાએ પૂછ્યું. એમણે જ તો કહ્યું. લગ્ન પહેલા જ એમણે આ બધી માહિતી મને આપી હતી અને ભેગી કરી પણ હતી. તારો વર તો બહુ ભારે છે અને હોશિયાર પણ. તું ચિંતા ના કરતી, તે સરળતાથી પરીક્ષા પાસ કરી લેશે. બા, એને માટે પણ અમારે ખૂબ બધા પૈસાની જરૂર છે. પ્રવાસનો ખર્ચ તો ખરો જ, ત્યાં પણ અમારે એકાદ વર્ષ રહેવું પડે અને તે પણ ખર્ચાળ વાત થઈ જાય. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નીલાબાએ કહ્યું, તો તમે શ્યામની સામે વાત કરો ને અને ત્યાં રહી શકશો એવી મારી ખાતરી છે. એક વર્ષ તમારા રહેવાનો ખર્ચ ઉપાડવામાં તેને કશો વાંધો નહીં આવે. બીજું, તમને તે વિમાનની ટિકિટો પણ મોકલી આપશે. તમને જ્યારે નોકરી મળે ત્યારે તમે તેને બધા પૈસા પાછા વાળી દેજો. થોડી શંકા સાથે સુરભી બોલી, કદાચ શ્યામ આ માટે તૈયાર થાય, પણ શું અનિતાબા ભી હા પાડશે? સવાલ 100% અને સાચો હતો, પણ નીલાબાને આ બધી વાતોનો કોઈ અણસાર જ ન હતો. આગળ વિરામ બાદ આ માણીશું કે વાત ક્યાં પહોંચે છે અને નીલાબા ક્યારે અમેરિકામાં પોતાનો પગ મૂકે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એમાં કશી શંકા નથી. નીલાબાઈ ભારપૂર્વક કહ્યું, તે તો એક બહુ ખાનદાન કુટુંબમાંથી આવે છે અને ઊંચા આદર્શો સાથે ઉછળી છે. વળી ઘણી ઉદાર તો છે જ, વળી તેને તારી કંપની પણ મળી જ રહેશે ને. અને સુરેશ તો વળી આપણા કુટુંબનો એકનો એક જમાઈ તો છે, વળી માટે જ તેની સાથે પણ અનિતા સારી રીતે જ વર્તશે. હું શ્યામ અને અનિતાને વાત કરી રાખીશ અને તમને લોકોને મદદ કરવાનું પણ કહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માતાએ અપાવેલી ખાતરીથી સંતોષ પામીને સુરભિ નિરાંતની નિદ્રામાં પોડી ગઈ. બીજે દિવસે મનોહરલાલને આ યોજનાની વાત કરવામાં આવી ત્યારે તેમણે પત્નીને ચેતવણી આપતા કહ્યું, તમે આ બધા ડખામાં ન પડતા. શ્યામની અને આપણી ફરજ હતી કે સુરભિના લગ્ન કરાવી આપવા.

પણ શ્યામના ઘરમાં તેમણે રહેવું કે નહીં વગેરે બાબતો કંઈ કહો છો તેટલી સરળ નથી. શ્યામને આમ કર કે તેમ કર કહેનારા વળી આપણે કોણ? બીજા લોકોની વ્યક્તિગત બાબતમાં આપણે માથું ન મારવું. અરે પણ શ્યામને તો તેના બનેવીને જ મદદ કરવાની છે ને. જો આપણે કહીશું તે શું ના પાડવાનો છે? અને આમ પણ એકાદ વર્ષ પછી તો સુરેશ નોકરીએ લાગી જ જશે ને. એક વર્ષની જ વાત છે. એ દેશમાં આવા રિવાજો છે કે નહીં રામ જાણે, મનોહરલાલ બોલ્યા. તો વળી નીલાબાએ કહ્યું, તે તમે વળી અમેરિકામાં ક્યાંથી જોયું હોય આ બધું? ગમે તેમ બોલશો નહીં, આ બાબતે હું ચોક્કસ અનિતાને વાત કરવાની જ છું. પોતાના પતિને નીલાબાએ ચોખ્ખું સુણાવી દીધું. કહે છે ને કે માતાનો પ્રેમ બધા સંતાનો માટે સરખો હોય, પણ કંઈ બીજા દેશની તમામ સુખ સાહેબી અને ત્યાંની પરિસ્થિતિ મુજબ આ પ્રકારની વર્તણૂક અને અપેક્ષા રાખવી કે નહીં એ તો નીલાબાને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. પણ આ બધી અપેક્ષાઓ લઈને નીકળવાના હતા એ ચોક્કસ નિર્ધારિત અને નિશ્ચય હતું. તો આવો વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને અમેરિકા જતી વખતે સથવારો પણ મળી ગયો. એક પતિ પત્ની જે અમદાવાદના જ વતની હતા અને તેઓ પણ અમેરિકા જતા હતા. તેમનો પ્રવાસ ઘણો સરળ અને સુખદાયી રહ્યો. અમદાવાદ, મુંબઈ, ન્યુયોર્ક, ઓમાહા જેવો તેમનો પ્રવાસનો માર્ગ હતો. વિમાનમાં તેમને નિરામિષ ભોજન આપવામાં આવ્યું, છતાં તેને તેમણે હાથ સુદ્ધા લગાડ્યો નહીં, તેથી ભૂખ્યા રહેવું પડ્યું. તેમણે કેવળ ફળોનો જ્યુસ જ પીધા કર્યો. ભારતમાં તો સ્નાન કર્યા વિના તે કદી ભોજન કરતા નહોતા, પણ આ લાંબી યાત્રામાં તો તેમ કરવું અશક્ય જ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RGER ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને રેડિયો પાલનપુર પર. વિમાનમાં બેસવાનો તેમનો આ પહેલો પ્રસંગ હતો. બધું જ તેમને માટે નવું અને ખૂબ જ વિસ્મયકારક હતું. તેમને મૂંઝવણને સમજી જતા તેમના સાથી પ્રવાસી યુગલે તેમને કેટલીક જરૂરી વાતો સમજાવી દીધી, જેમ કે બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો, સીટ ઉપરનો પટ્ટો કેવી રીતે બાંધવો વગેરે. આ બધી મુશ્કેલીઓને તો તેઓ એ જ ક્ષણે ભૂલી ગયા જ્યારે તેમણે પોતાના વહાલા દીકરાને એરપોર્ટ પર લેવા આવેલો જોયો. શ્યામે માનો સામાન લઈ લીધો અને પછી તેને ગાડીના બૂટમાં મૂકી દીધો. આટલી સરસ ગાડી જોઈને નીલાબા તો ખૂબ જ ખુશ થયા અને ગૌરવથી તેમની છાતી ફૂલી ગઈ. તેમણે પૂછ્યું, અમને અનિતાએ જ જે ગાડીનો ફોટો મોકલ્યો હતો તે આ જ ગાડી છે? હા બા, શ્યામે ઉત્તર આપ્યો. અનિતા કેમ આવી નહીં? તેને ઓફિસ જવાનું હતું, તેને પાછા ફરતા ઘણું મોડું થાય છે. અરે, પ્રસૂતિનો સમય આટલો નજીક છે છતાં તે હજી ઓફિસ જાય છે? અહીં તો બા પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રીઓ કામ પર જતી હોય છે. ખૂબ જ વૈભવી ગાડીમાં પીઠ ટેકવીને નીલાબા બેસી ગયા. શ્યામ તેમની સીટનો પટ્ટો બાંધવા નમ્યો અને મોં બગાડીને નીલાબાએ કહ્યું, હું કઈ નાની છોકરી છું કે સીટ ઉપરથી પડી જઈશ? આ પટ્ટો છોડી નાખ. ના બા, આ તો આ દેશનો કાયદો છે. તમે સાંભળી રહ્યા હતા આ અંશોને, અને વાત આ કાયદાઓની પણ છે. આગળ માણીશું કે શું તકલીફ અથવા તો શું મજા આવે છે નીલાબાને અમેરિકામાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાજોવાની કેમ ના હોય? કેટલીક વાર અનિતાની ખુદની માતા એને લેવા નહીં આવી હોય, પણ નીરાબા અચૂક જતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બારીમાંથી બહાર નજર કરતા અમેરિકાના દ્રશ્યો ઝડપથી પસાર થતા જણાયા. અચ્છા, તો આ છે અમેરિકા, તેમણે વિસ્મયથી વિચાર્યું. લાંબા પહોળા રસ્તાઓ, આસપાસના મોટા વૃક્ષો અને કઈ કેટલીય ગાડીઓ. ગાડીની બહારનું તાપમાન લોહી થીજાવી દે તેટલું ઠંડુ હતું, પણ ગાડીમાં તો ગમી જાય તેટલી ઉષ્મા હતી. આ દેશ અને ભારત વચ્ચે કેટલો બધો તફાવત હતો. કોઈ ભીડ નહીં, સાયકલો વચ્ચે ઘૂસ મારે નહીં, કોઈ ગાયો, બળદો, ઊંટ ગાડીઓ કે હાથ લારીઓ પણ નહીં. કેવળ ખૂબ જ ઝડપથી ચાલતી ગાડીઓ, ગાડીઓ અને હજી વધુ ગાડીઓ. પુરાણોમાં જાત જાતના લોકોનું વર્ણન થયું છે. નાગલોક, યક્ષલોક, કિન્નરલોક, પાતાળલોક, આ કયો લોક હશે? તેમણે એ જ સમયે શ્યામને બોલતો સાંભળ્યો એટલે આ વિચારધારા અટકી ગઈ. એ પૂછી રહ્યો હતો, ઘરે બધા કેમ છે? હર્ષ કેમ છે? અરે, એ તો બહુ તોફાની થઈ ગયો છે. હું આવી રહી હતી ત્યારે મારી સાડીનો પાલવ ખેંચ્યા જ કરતો હતો અને આગ્રહ કરતો હતો કે તે પણ મારી સાથે જ આવશે. પણ પછી જ્યારે તેણે જાણ્યું કે બાપુ તો નથી આવતા, તો તરત પોતાનો આગ્રહ પણ તેણે પડતો મૂકી દીધો. દાદાની આંખનું તો એ રતન બની ગયો છે. તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુ નવલકથાના અંશોને, અને નીલાબા પહોંચી ગયા છે અમેરિકા. અને હવે આપણે વાત કરવાની છે એમના અમેરિકાના જીવન વિશેની. પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હર્ષ બહુ ભાગ્યશાળી કહેવાય. તેને પોતાના દાદા દાદી બંનેનો પ્રેમ મળે છે. બાપુ પણ જો તમારી સાથે અહીં આવ્યા હોત તો બહુ સારું થાત, પણ તું તો એમનો સ્વભાવ જાણે છે ને, એમને તો કસામાં રસ નથી. અહીં આવીને આ બધા વૈભવ અને પોતાની આંખે તે જોઈ શક્યા હોત, પણ તેને બદલે તેમણે તો ત્યાં તટસ્થ જ રહેલું એ જીવનને પસંદ કર્યું છે. અચ્છા, કહેતો ખરો, અનિતાને બાળક આવવાની કોઈ તારીખ આવી છે? કદાચ આવતા અઠવાડિયે. હવેથી તે ઘરે જ રહેશે. એક બાળકી અવતરશે અને ડોક્ટરો કહે છે કે ગર્ભમાં બાળક સારી રીતે ઉછરી રહ્યું છે. નીલાબા ખૂબ જ નિરાશ થયા. તું કુટુંબનો મોટો દીકરો અને તને જો દીકરો આવ્યો હોત તો બહુ સારું થાત, પણ આપણે કંઈ ભગવાન રામ જેવા મોટા રાજા છીએ? આપણને કુંવર આવે તેવી શું જરૂર ભાઈ? બા, આપણે સામાન્ય માણસો જ છીએ. મને એટલી જ ઈચ્છા છે કે બાળક નોર્મલ હોય. પણ એક ગામડામાં ચોથા ધોરણ સુધી ભણેલા નીલાબાને આ તર્કમાં શું સમજ પડે? મોટી લોનની પાછળ ઉભેલું ખૂબ મોટું મકાન તેમણે જોયું. હરિયાળી લોનની આસપાસ ફૂલોના અને અન્ય છોડો પણ હતા. વચ્ચેથી ગાડી હાંકી શકાય તે માટે સિમેન્ટનો એક રસ્તો પણ હતો. નીલાબા વિચારતા હતા કે આવી કઈ આ તો ઓફિસ હશે, પણ ત્યાં તો શ્યામે કહ્યું બા નીચે ઉતરો, ઘર આવી ગયું. તો આ શ્યામનું ઘર હતું? આટલો સરસ મહેલ શાસ્ત્રીનગરમાં નાનકડા 30x40 ફૂટના ઘર સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘરના દરવાજે નીલાબા પહોંચ્યા અને તેમને તો માન્યામાં જ ન આવ્યું કે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે ખરેખર તેમની પુત્રવધુ અનિતા જ હતી. સુરભીના લગ્ન વખતે જોયેલી અનિતા ક્યાં હતી, જે રેશમી સાડીઓ અને ઘરેણામાં સાક્ષાત લક્ષ્મી દેવી જણાતી હતી, અને આ અનિતા સહેજે તેવી નહોતી દેખાતી કોઈ દ્રષ્ટિએ નહીં. કેવું દ્રશ્ય અનિતાનું જોયું નીલાબાએ એનું વર્ણન તો હવે પછી કરીશું, પણ આધુનિકતાનો રંગ તો હોય જ ને, અને એ પણ અમેરિકામાં. આવો માણીએ વિરામ બાદ વાતને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નાના વાળ, ઢીલો ગાઉન, ચાંદલા વિનાનું કપાળ, બંગડીઓ વિનાના હાથ, મંગળસૂત્ર પણ નહીં, નથણી પણ નહીં, કોઈ માછણ જેવી લાગતી હતી. એક જ સ્વીકાર્ય તફાવત એ હતો કે તેની ત્વચા વધુ ગૌરી એટલે કે ગૌરવર્ણી લાગતી હતી. અનિતાએ હસીને પૂછ્યું, બા કેમ છો તમે? મજામાં છું, નીલાબા બોલ્યા અને ઘરમાં દાખલ થયા. પણ તેમને જે સ્વાગત મળ્યું તે તેમણે ધારેલું હતું તે કરતાં ઘણું જ ઓછું નીકળ્યું. તેમને હતું કે તેમની પાસે આવતા જ વહુ નીચી નમીને પગે લાગશે. એ વખતે આશીર્વાદ આપવા માથે છાંટવાના અક્ષત તેમણે પોતાની પર્સમાં હાથ વગા પણ રાખ્યા હતા. તેમણે એમ ધારેલું કે અનિતા તો લીલી રેશમી સાડી અને સુહાગણના અન્ય બધા ચિહ્નો સાથે તૈયાર થઈ તેમનું સ્વાગત કરશે. પણ વાસ્તવમાં આ તો કડવું અને તદ્દન અણધાર્યું દ્રશ્ય હતું. જીવનમાં આવા દ્રશ્યો જ આપણને ધારેલી સ્વપ્નની નગરી કે જેની અપેક્ષાઓ વધુ હોય તેમાં જોવા મળે છે. નીલાબા હજુ તો બીજી કઈ બાબતો જાણશે અને અમેરિકાનો મોહભંગ થશે કે નહીં. સાચી રીતે અને સાચાપણાની મૂર્તિ અને પોતાની સાંસ્કૃતિક વહુ મીનાક્ષીના ગુણો એમને યાદ આવશે કે નહીં, એ બધું જ હવે હું તમને આવતા એપિસોડમાં કહીશ. આ માટે તમારે આવતા અઠવાડિયે મારી સાથે જોડાવાનું છે. ત્યાં સુધી તમારા અભિપ્રાય આ શો વિશે, રેડિયો પાલનપુર વિશે અને અમારા તમામ શો વિશે તમારે મોકલી આપવાના છે 9512-66-88 પર. અને સાથે સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે એક્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ થકી પણ તમારા પ્રતિભાવ તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. આપ સૌને વિનંતી છે કે આપ અમારી મોબાઈલ એપ્લિકેશન તમારા બંને એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકો અને અમારી સાથે જોડાયેલા રહો. સતત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના અમારા રેડિયો સ્ટેશનના બિંદુને કેન્દ્રિત કરી અમને માણતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશ. હું છું આરજે યાદ અને તમારાથી અત્યારે આ શો પરથી અલવિદા કહું છું. પણ આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: गया।
1: अरे आ गामडાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ।
2: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને।
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે।
2: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં।
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે।
2: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ।
1: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો।
2: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર। અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો, એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ન લાગે, હા મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું? જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરીજી છે, જેમાં તબ્બુ છે. તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરી ગોરી મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરી ગોરી મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ. લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલ્કા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

चले आए तू ना आया तो हम चले आए। હવે આ સોંગ ભાગે જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સાંભળવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાઓ। આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી। કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય। હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું। સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા જીને લગાઓ હે જિસે ઇશ્ક ને મારા, એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે। તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ। આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ। લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ।

चोरी चोरी फिर दिल ने कहा। पर हाँ, શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં। હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ। ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ। યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા, એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા। હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય। તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય। જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે। હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા। હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો। હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા। તો એ મૂવીમાં એક મૂવી એવું હતું મુઝે કુછ કહેના હૈ, હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર, સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો, મુઝે કુછ કહેના એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી અને નથી કહેતા, કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે। સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું આ મૂવી મુઝે કુછ કહેના એનું સોંગ છે પ્યાર રે દિલ માંગે પ્યાર રે, એ સોંગ છે એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી। હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર। ચાલો એન્જોય કરો બેક ટુ બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM।

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ। वीर जारा जमने आ सॉन्ग याद आवी गयु छे, एमने आ मूवी विषे पण याद आवी गयु हशे। मूवी जोवा जेवु छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बेताज ज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा, नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમને લખ્યું છે એટલે

જાવેદ અખ્તર જી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે. સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમને આપ્યું છે એટલે કે મદન મોહનજી. સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ.

એ આવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ, હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જે શૂટ કરવામાં આવ્યું છે, એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજાંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર માય શો સોંગ્સ મહેફિલ. આજે મેં તમને ઘણા બધા એવા સોંગ્સ સંભળાવ્યા જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને તમે ભૂલી ગયા હતા, અને મેં ફરીથી તમને યાદ અપાવી દીધા. હવે આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે અને મારી આ સોંગની જે રિસર્ચ છે તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવજો. અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું. નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી. તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે. બેક ટુ બેક અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો. તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.